આજે તારીખ 6 જૂન 2026 શનિવાર, એટલે કે જ્યેષ્ઠ દિનાંક 16, શક સંવત 1948. અમારી આજની પ્રથમ સભાનો પ્રારંભ કરીએ મંગળધ્વનિ સાથે.

0: આકાશવાણી છે. આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ. પેઢીઓ બદલાય, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી. આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી. 90 વર્ષ. જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી. તારીખ 8 જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી. આકાશવાણી એક મેઘનો 90 વર્ષનો સાથ, એક અકબંધ અતૂટ વિશ્વાસ, એટલે આકાશવાણી.
1: આપે ટ્યુન કર્યું છે 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં 6:29 થઈ રહી છે. બરાબર 6:30 જોડાઈએ વડોદરા કેન્દ્રથી લઘુ ચિંતનાત્મક વાર્તાલાપ શ્રેણી અમૃતધારા માટે.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ અમૃતધારા. શ્રોતા મિત્રો, અમૃતધારા કાર્યક્રમ અંતર્ગત આજનો વિષય છે સમયનું સોનું, જેના વક્તા છે ગિરિરાજ બ્રહ્મભટ્ટ.
1: વારંવાર આપણે સાંભળ્યું છે, હજારો વાર આપણે વાંચ્યું છે કે સમય મૂલ્યવાન છે, સમય ધન છે, સમય સોનું છે. હું અને તમે આપણે સૌ જાણીએ છીએ કે સમય અત્યંત કિંમતી છે, પરંતુ કેટલી કદર છે આપણને સમયની. આપણે જન્મ લઈએ ત્યાંથી 50, 60, 80, 90 વર્ષે મૃત્યુ પામીએ ત્યાં સુધી આપણી પાસે અઢળક સમય છે. સમય જ સમય છે, પરંતુ બહુ મોટી મોડી ખબર પડે છે કે આપણી પાસે જે પુષ્કળ સમય હતો એ તો વાવાઝોડાની માફક વહી ગયો. આપણે જન્મ્યા પછી થોડાક સમજણા થઈએ એટલે નર્સરી, કેજી કે બાલવાડી, પ્રાથમિક અને માધ્યમિક શાળામાં ટાઈમ ટેબલ બનીને આપણો સમય ઉડી જાય છે. થોડુંક વેકેશન જરૂર મળે, પણ એ તો પ્રવાસ, પર્યટન, રમતગમત, ગપ્પા, ટોળ ટપ્પાઓમાં જ કરતાઈ જાય. પછી કોલેજ, મિત્રો, અમન ચમન અને રખડપટ્ટીમાં સમયના કોથળા ખાલી થાય. પછી લગ્ન, સંતાનો, સંસાર, નોકરી, ઓફિસ, ફાઇલો, ફોન, લિફ્ટ, ટિફિન, બસ, સ્કૂટર, ટ્રેન, ધક્કા, ટ્રાફિક વગેરે. નોકરી હોય તો નોકરીની સલામતીની ચિંતા, ધંધો હોય તો ધંધાની ફિકર, દીકરાની ચિંતા, દીકરીના ટેન્શન્સ, મોંઘવારી, ભ્રષ્ટાચાર, ત્રાસવાદ અને આતંકવાદ, આમ બોરિંગ રોજ ફૂંફાળા મારતા હોય. સમય ક્યાં ઓળંચો થઈ જાય છે એ તો ખ્યાલ જ રહેતો નથી, ખરું ને? ક્યારેક સમય પતંગિયાની જેમ ઉડાઉડ કરતો હોય તો ક્યારેક એક પગે લંગડાતો ચાલતો હોય. આપણો સમય ક્યારેક થાકમાં અને કંટાળામાં, ક્યારેક ઊંઘમાં તો ક્યારેક ઘેનમાં, ક્યારેક રાતોમાં તો ક્યારેક વાતોમાં વહી જાય છે. વર્ષો વહેતા જાય છે, દસકાઓ ઓગળતા જાય છે, સમયના પાર્સલો ખાલી થતા જાય છે. એક વર્ગ એવો છે જેઓને જરાય ફુરસદ નથી, બિલકુલ સમય જ નથી એવું કહે છે તેઓ. જ્યારે એક વર્ગ એવો છે જેને કંઈ કામ જ કરવું નથી. કેટલાક લોકોનો સમય ધર્મ કરતાં કે ભક્તિ કરતાં તેનો દેખાડો કરવામાં કે ઢોંગ કરવામાં વ્યતીત થઈ જાય છે. આમ તો આપણા સૌના દિવસો જાણે કે લય તાલ વિનાના એક નીરસ કાફલાની જેમ વહી જતા હોય છે. યંત્રવત જીવન બની ગયા છે આપણા. જાગવું, સવાર પડવી, ડોરબેલ વાગવી,

0: દૂધવાળો, છાપાવાળો, ધોબી, સ્કૂલ રિક્ષાવાળો, બ્રશ, ટૂથપેસ્ટ, ચા, નાસ્તો, નાનકડો બાથરૂમ, જલ્દી જલ્દી નાહવાનું, દોડતા દોડતા વ્યવસાયના સ્થળે પહોંચવાનું, જાણે કે યુદ્ધના મેદાનમાં જતા હોઈએ. બાય ધ વે, જિંદગી એક જંગ નથી ભલા? ખેર, રોજિંદી ઘટમાળ છે આપણી. સાંજે પાછા ઘેર, પરિવાર, ભોજન, ટીવી, રેડિયો અને બેડરૂમ, સમયનું ચક્ર આમ જ ચાલ્યા કરે છે. એમ લાગે છે કે અધ્યાય આમ જ પૂરો થઈ જાય છે. એવું નથી લાગતું કે આપણે ઘડિયાળને ચાવી નથી આપી રહ્યા, પણ ઘડિયાળ આપણને ચાવી ચડાવી રહ્યું છે. તમને સમય નથી, મારો સમય નથી. જીવ રહ્યા છે એવા ભ્રમમાં જિંદગી ગુમાવી નથી રહ્યા આપણે? આપણી પાસે આપણો પોતાનો સમય કયો? સમય ધન છે, છતાં આપણે તો દરિદ્ર જ રહ્યા. જે માણસ પાસે પોતા માટે થોડો પણ સમય હોય અને પોતાની મન ભાવન પ્રવૃત્તિમાં તેનો ઉપયોગ કરી શકે, સાચો આનંદ મેળવી શકે, તે માણસ ખરેખર શ્રીમંત છે. આપણે સમયને નિજ માટે નથી વાપરી શકતા તો અન્યને તો આપણે શું સમય આપી શકવાના? પોતા માટે તો પશુઓ પણ જીવે છે ને, બીજા માટે કંઈક કરી છૂટીએ એ જ જીવનની સાર્થકતા છે. જે સમય વહી ગયો છે એના માટે હવે જીવ બાળવાનો કોઈ અર્થ નથી. પાસ્ટ ઇઝ ડેડ ઇન ધ સેન્સ દેટ ઇટ ઇઝ નો મોર નાઉ. ફ્યુચર ઇઝ ઓલ્સો ડેડ ઇન ધ સેન્સ દેટ ઇટ ઇઝ નોટ બોર્ન યેટ. ભૂત અને ભવિષ્ય બંનેની ચર્ચા નિરર્થક છે. આજને, વર્તમાનને આપણે સુધારીએ. સમયનું સોનું જે હવે થોડું ઘણું આપણા હાથમાં છે, તેના વડે સુંદર, મનપસંદ, સમાજોત્કર્ષના, સમાજોત્થાનના આભૂષણો ઘડીએ. આપણી ખાતાવાહીમાં જમા પક્ષે સમય તો બહુ હતો, પરંતુ જમા પક્ષેથી તે ઉધાર પક્ષે જતો રહ્યા પછી એની કિંમત આપણે સમજી શક્યા છે. આપણે સમયને ક્યારેય હિસાબ આપ્યો છે? ના. ગયેલો સમય પણ આપણને હિસાબ આપવા કે હિસાબ પૂછવા ફરી ક્યારેય પાછો આવવાનો નથી. આજની ઘડી તે રળિયામણી. આપણી આજને શણગારીએ, વર્તમાનમાં સારું વાવેતર કરીએ, એટલે આવતીકાલ આપોઆપ સારી ઉગશે. કાળનું ચક્ર, સમયનું વ્હીલ તો સદીઓ સુધી, યુગો સુધી ફરતું જ રહેશે. કદાચ હું અને તમે નહીં હોઈએ, પરંતુ આપણે આપણું કદ મોટું કરવું છે. નિજને, સ્વયંને, ખુદીને બુલંદ કરવી છે. સમયના સોનાને કથિર કે લોહ ન થવા દઈએ. સમયનો સદુપયોગ કરીએ. જિંદગી જીવ્યાનો લાહવો લઈએ.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ અમૃતધારા અંતર્ગત ગિરિરાજ બ્રહ્મભટ્ટને, જેમનો વિષય હતો સમયનું સોનું, જેનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
2: નાઇન્ટી 6.7 FM પર આપણે ટ્યુન કર્યું છે અને હવે જોડાઈએ મુંબઈ કેન્દ્રથી શ્રી રામચરિત માનસ ગાન માટે.
3: સીતા ઓર લક્ષ્મણ કો દેખ, સખા નિષાદ સહિત, ભરત ઓર શત્રુઘ્ન, પ્રેમ કે આનંદાતિરેક મેં હર્ષ વિષાદ સુખ દુઃખ સબ કુછ ભૂલ ગયે. સ્નેહ કે સાગર મેં ડૂબતે ઉતરાતે ભરત, હે નાથ રક્ષા કીજીએ કહેતે હુએ દંડ કી ભાંતિ શ્રી રામ કે ચરણો મેં આ ગિરે.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: નમસ્કાર શ્રોતાઓ, રવિન્દ્રજી, ખ્યાલ ગાયન મેં તબલે પર જો સંગતિ કી જાતી હૈ ઓર જો તાલો કા ઉપયોગ હોતા હૈ ખાસ તૌર સે તીન તાલ ઓર એક તાલ,
2: હા જી,
1: તો શરૂઆતી દૌર મેં સંગીતકારો કી યે તાલ બડે પસંદીદા રહે હૈ.
2: જી હા,
1: ઇસકે બારે મેં આપ કહેંગે?
2: હા, જૈસે મેને કહા કી શાસ્ત્રીય સંગીત મેં જો સંગત કે લિયે જો તાલ ચુને ગયે હૈ,
1: જી,
2: જૈસે ખ્યાલ ગાયન મેં તીન તાલ મેં ખ્યાલ હોતે હૈ, એક તાલ મેં ખ્યાલ હોતે હૈ,
1: જી જી,
2: કુછ જપતાલ કે ભી ખ્યાલ હૈ, તો યે તાલ જો હૈ ઇન તાલો કા પ્રયોગ ફિલ્મી ગીતો મેં ભી હુઆ હૈ. તો યે જો તાલ હૈ યે તાલ જૈસે અભી ખ્યાલ કી સંગત કે લિયે એક તાલ હમ લોગ જો બજાતે હૈ,
1: જી,
2: તો એક તાલ મેં જો હૈ ઉસમે વિલંબિત એક તાલ,
1: જી,
2: તો વિલંબિત કા મતલબ યે હૈ કી દો માત્રા કે બીચ વાલા ફાસલા બડા કિયા હૈ, ઉસકો ઓર ભી બડા કિયા તો વો અતિ વિલંબિત હુઆ, દો માત્રા કે બીચ વાલા ફાસલા કમ હોતા ગયા તો વો મધ્યલય, ઓર ભી કમ હુઆ તો વો દ્રુતલય. યે જો હૈ યે ફાસલા મતલબ એક ગણિત હૈ ઓર ઉસી ગણિત કે તૌર પર વો ઠેકા ઉસકા બનતા હૈ. અભી એક તાલ કા ઉદાહરણ લે રહે હમ લોગ, તો એક તાલ તો હૈ ધીન ધીન ધગે ત્રક તૂના કત્તા ધગે ત્રક ધીના ધીન ધીન. અબ યે ખ્યાલ મેં વિલંબિત ઇસકો બજાતે હૈ, તો મેં અતિ વિલંબિત મેં તો નહીં જા રહા હું, લેકિન વિલંબિત કિસ તરહ સે બજાતે.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા આગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખથી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

કાર્યક્રમ ભૂલે બિસરે ગીતનો શેષ ભાગ સાંભળીશું અંતરાલ બાદ. બરાબર 7:10 આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર. પ્રતીક્ષા સમાચારની.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, વૈશ્વિક આર્થિક કટોકટી છતાં દેશ 7.7% વિકાસ દરે પ્રગતિ કરી રહ્યો છે. અમદાવાદમાં ફાયર સેફ્ટી નિરીક્ષણ દરમિયાન 37 હોટલોને નોટિસ અપાઈ. રાજ્યમાં અલગ અલગ ડૂબી જવાની ઘટનામાં 4 બાળકોના મોત. રાજ્યમાં આગામી 5 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી. અને અમદાવાદ ખાતે ચાલી રહેલી વિશ્વ યોગાસન સ્પર્ધામાં ભારતે પ્રથમ દિવસે 5 સુવર્ણચંદ્રક જીત્યા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારતીય અર્થતંત્રનો પાયો અસાધારણ રીતે મજબૂત છે. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં 2,970 કરોડ રૂપિયાથી વધુના વિકાસલક્ષી પ્રોજેક્ટના લોકાર્પણ અને ખાતમુહૂર્ત બાદ સભાને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું, ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે. તેમણે કહ્યું, વૈશ્વિક આર્થિક કટોકટી છતાં ભારતે નાણાકીય વર્ષ 2025-26માં 7.7% વિકાસ દર નોંધાવ્યો છે.
1: वर्ष 2025-26 में भारत ने 7.7% की ग्रोथ रेट हासिल की है और पिछला क्वार्टर जो 31 मार्च को खत्म हुआ उसमें भी भारत की ग्रोथ 7.8% रही है और ये दुनिया में तेज गति से आगे बढ़ने वाली बड़ी इकोनॉमी है.
0: તેમણે કહ્યું, દમણની પરિયોજનાઓ ફક્ત કેન્દ્રશાસિત પ્રદેશના વિકાસને વેગ આપશે એટલું જ નહીં, પરંતુ યુવાનો માટે વિશાળ નવી રોજગારીની તકો પણ પૂરી પાડશે.
1: आज भी यहाँ कनेक्टिविटी, हेल्थ, एजुकेशन, टूरिज्म और अर्बन इंफ्रास्ट्रक्चर, इनसे जुड़ी अनेक परियोजनाओं का उद्घाटन और शिलान्यास हुआ है. विकास के ये काम दमण और पूरी यूनियन टेरिटरी के लिए यहाँ के लोगों के जीवन को आसान बनाएंगे. इनसे युवाओं के लिए नए अवसर तैयार होंगे.
0: પ્રધાનમંત્રીએ દમણ એરપોર્ટ પર નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું અને નમો હોસ્પિટલ રાષ્ટ્રને સમર્પિત કરી હતી. આ પહેલાં પ્રધાનમંત્રીએ સુરતમાં 18,000 કરોડ રૂપિયાથી વધુની વિવિધ માળખાગત પરિયોજનાઓનો શુભારંભ કરાવ્યો હતો. અમદાવાદમાં ફાયર સેફ્ટી વ્યવસ્થાઓને લઈને તંત્ર વધુ સતર્ક બન્યું છે. ગઈકાલે શહેરની વિવિધ હોટલોમાં હાથ ધરાયેલા ઓચિંતા નિરીક્ષણ અભિયાન દરમિયાન ફાયર સેફ્ટી નિયમોના પાલન અંગે ચકાસણી હાથ ધરવામાં આવી. નિરીક્ષણ દરમિયાન વિવિધ પ્રકારની ખામીઓ અને નિયમ ભંગને લઈને 37 હોટલોને નોટિસ આપવામાં આવી. તપાસ દરમિયાન સૌથી વધુ 12 નોટિસ સાઉથ ઝોનમાં આપવામાં આવી છે. આ દરમિયાન ફાયર

0: સેફટી સંબંધિત નિયમોનું પાલન થાય તે માટે હોટલોના ફાયર ફાઇટિંગ સાધનો, ઇમરજન્સી એક્ઝિટ, ફાયર એનઓસીની સ્થિતિ તથા અન્ય સુરક્ષા વ્યવસ્થાઓની ચકાસણી કરવામાં આવી હતી. આગામી 5 દિવસ આ ઝુંબેશ યથાવત રહેશે. કચ્છ બોર્ડર રેન્જમાં હવે મોરબીનો સમાવેશ કરાયો છે, ત્યારે બોર્ડર રેન્જ IG ચિરાગ કોરડિયા ગઈકાલે મોરબી પહોંચ્યા હતા. તેમણે એક વિશેષ બેઠક કરી છેલ્લા 6 મહિનામાં થયેલા ગુનાઓની સમીક્ષા કરી. બેઠક બાદ શ્રી કોરડિયાએ પ્રતિક્રિયા આપી.
1: કોઈ પણ કામ હોય તો વિના સંકોચે મને પણ ફોન કરી શકે છે, મારા તમામ અધિકારીઓને પણ ફોન કરી શકે છે. અને ખાસ તો હું કહેવા માંગીશ કે આપણા જે યુવા મિત્રો છે, કોલેજમાં જાય છે અથવા તો સમાજના આગેવાનો છે, ક્યાંય પણ કોઈ દૂષણ જણાય, ડ્રગ્સને લગતું દૂષણ જણાય, તો તાત્કાલિક અમારા અધિકારીઓને જાણ કરે અને અમે એના પર ત્વરિત એક્શન લઈશું.
0: રાજ્યભરમાં ગઈકાલે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી. ઉર્જા તથા કાયદા મંત્રી કૌશિક વેકરિયાએ એક પીડ માં કે નામ અભિયાન હેઠળ અમરેલી વિધાનસભા ક્ષેત્રમાં વૃક્ષારોપણ મહાઅભિયાનનો પ્રારંભ કરાવ્યો. તેમણે અમરેલીના 25 ગામડામાં 51,000 વૃક્ષો વાવવાનો સંકલ્પ લેવડાવ્યો. મહેસાણા જિલ્લામાં વન વિભાગ દ્વારા 1,300 રોપાનું વાવેતર અને 2,850 રોપાનું વિતરણ કરાયું. અમરેલી ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે યોજાયેલા બીજ મેળામાં 100થી વધુ દુર્લભ પ્રજાતિઓના બીજનું પ્રદર્શન યોજાયું. ભરૂચમાં સાંસદ મનસુખ વસાવાએ રેલવે ઇન્સ્ટિટ્યૂટ ખાતે વૃક્ષારોપણ કર્યું. પંચમહાલના ગોધરામાં બરોડા બેંક દ્વારા 1,100 રોપાનું વિતરણ કરવામાં આવ્યું. તો પાટણના પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર ખાતે વૃક્ષારોપણ, રોપા વિતરણ અને પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ સાથે પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી. અરવલ્લીના મોડાસામાં પર્યાવરણ સંરક્ષણ, જૈવ વૈવિધ્યનું જતન અને પાણી અને જમીન સંરક્ષણ સહિતની બાબતો અંગે લોકોને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પાટણ યુનિવર્સિટીમાં મોટી સંખ્યામાં વૃક્ષો ઉછેરીને વાર્ષિક 28,932 મેટ્રિક ટન કાર્બન શોષી પર્યાવરણ સંરક્ષણમાં નવો કીર્તિમાન સ્થાપિત કરવામાં આવ્યો છે. તાજેતરમાં અમદાવાદની એક્સેલ એન્વાયરોટેક એજન્સી દ્વારા વર્ષ 2024-25 માટે હાથ ધરવામાં આવેલા ગ્રીન કેમ્પસ ઓડિટના સત્તાવાર અહેવાલમાં યુનિવર્સિટીની આ સિદ્ધિ સામે આવી છે. ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટીના પટાંગણમાં વૃક્ષોની કુલ 66 પ્રજાતિઓ અને આશરે 4,800 જેટલા પરિપક્વ વૃક્ષો ઉછરી રહ્યા છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR_NEWS_ABAD ફોલો કરશો. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજકોસ્ટ દ્વારા ગઈકાલે ગાંધીનગર સ્થિત ગુજકોસ્ટ કચેરી ખાતે બાલ ઉર્જા રક્ષક દળ બીજા તબક્કાની જાહેરાત કરવામાં આવી, જે આ વર્ષની વૈશ્વિક થીમ પ્રકૃતિથી પ્રેરિત ક્લાઇમેટ માટે આપણા ભવિષ્ય માટેને અનુરૂપ છે. ઉલ્લેખનીય છે કે પ્રથમ તબક્કાના સફળ અમલીકરણ બાદ 11 જિલ્લાઓની 270 શાળાઓને જોડવામાં આવી અને 1,07,000થી વધુ લાભાર્થીઓ સુધી પહોંચ મેળવવામાં સફળતા મળી. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના મુખ્ય લેખા નિયંત્રક ધ્રુવકુમાર સિંહે અને અપર સચિવ તથા નાણાં સલાહકાર દીપક નારાયણે અમદાવાદ આકાશવાણીની મુલાકાત લીધી. આગામી 8 જૂને આકાશવાણીના 90 વર્ષ પૂરા થવાના અવસરે શ્રી ધ્રુવકુમાર સિંહે શુભેચ્છા પાઠવી હતી.
2: આકાશવાણી પ્રસારણ કી દુનિયા મેં અપને ગૌરવશાળી ઇતિહાસ કે 90 વર્ષ સફળતાપૂર્વક પૂરા કરને જા રહા હૈ. વિકસિત ભારત કે સપનો કો સાકાર કરને મેં આકાશવાણી કી અપ્રતિમ ભૂમિકા અપેક્ષિત હૈ. બહુજન હિતાય બહુજન સુખાય કે અપને સૂત્ર પર આકાશવાણી સદૈવ અગ્રસર રહે યહી શુભકામના હૈ.
0: નાણાં સલાહકાર દીપક નારાયણે જણાવ્યું કે વિકસિત ભારતના લક્ષ્યને હાંસલ કરવા આકાશવાણી કાર્યરત છે.
3: 8 जून को आकाशवाणी के 90 वर्ष पूरे होने के उपलक्ष में मैं आप सबको हार्दिक बधाई देना चाहूंगा. भारत का लोक सेवा प्रसारक होने के नाते आकाशवाणी पिछले 9 दशकों से जनता का ज्ञानवर्धन और मनोरंजन करने के साथ साथ संकट समय का साथी भी रहा है. आकाशवाणी अहमदाबाद 1949 से जनता के साथ, जनता के लिए काम कर रहा है. उच्च कोटि के कार्यक्रमों का निर्माण करने के साथ ही समय समय पर नवीनतम समाचारों का प्रसारण यहाँ किया गया है.
0: રાજકોટના ગોંડલ તાલુકામાં શેમડા ગામના તળાવમાં ડૂબી જવાથી 3 બાળકોના મોત થયા છે. શેમડા ગામની સીમમાં આવેલ તળાવમાં શ્રમિક પરિવારના બાળકો રમી રહ્યા હતા, દરમિયાન આ ઘટના બની હતી, જેમાં 3 બાળકો ડૂબી જવાથી મોત નિપજ્યા હતા, જ્યારે 1 બાળકને સારવાર માટે રાજકોટ ખસેડાતા તેનો બચાવ થયો હતો. અને એક બનાવમાં જામનગરમાં વોટર પાર્કમાં ડૂબી જવાથી 1 બાળકનું મોત થયું હતું. રાજ્યમાં આગામી 5 દિવસ વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે

0: સાથે વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ પડી શકે છે, સાથે કેટલાક સ્થળોએ ભારે ગર્જના અને વીજળીના ચમકારા થવાની પણ શક્યતા છે. હવામાન વિભાગના વડા ડોક્ટર એ કે દાસે જણાવ્યું કે કેરળમાં પહોંચી ચૂકેલા દક્ષિણ પશ્ચિમ ચોમાસાના આગામી 2-3 દિવસમાં વધુ આગળ વધવાની સંભાવના છે.
1: 5 થી લેકર 10 જૂન તક અધિકતમ તાપમાન હૈ, ઇસમે કોઈ બડા બદલાવ નહીં રહેગા અગલે 7 દિન તક. કોસ્ટલ ક્ષેત્રમાં અભી જો પવન કા દિશા હૈ, દક્ષિણ પશ્ચિમ મેં લે દક્ષિણ પશ્ચિમ દિશા સે પવન ચલ રહી હૈ, સ્પીડ હૈ 15 થી 20 નોટ. મેઘ ગર્જના કે સાથ બિજલી ગિરને કા સંભાવના રહેગી. 15 જૂન ગુજરાત મેં ઓનસેટ કા નોર્મલ દોર છે. અગલે 2-3 દિન મેં મનસૂન કા આગે બઢને કા સ્થિતિ બની હૈ.
0: અમદાવાદના એકા એરેના ખાતે ચાલી રહેલી વિશ્વ યોગાસન સ્પર્ધામાં ભારતે પ્રથમ દિવસે 5 સુવર્ણચંદ્રક જીત્યા. સિનિયર કેટેગરીમાં પશ્ચિમ બંગાળના અભય બર્મન અને ઋતુ મંડલે પરંપરાગત યોગાસનમાં સુવર્ણચંદ્રક જીતીને ભારતના અભિયાનનો પ્રારંભ કરાવ્યો. સિનિયર એ મહિલા કેટેગરીમાં ઋતુ ઠાકુરે, જ્યારે સિનિયર બી પુરુષ કેટેગરીમાં રોશન થાપાએ સુવર્ણચંદ્રક જીત્યો, તો સિનિયર બી કેટેગરી મહિલામાં જ્યોતિ દેવકરે સુવર્ણચંદ્રક પોતાના નામે કર્યો, તો બીજી તરફ સિનિયર એ પુરુષ શ્રેણીમાં સુમીર ગ્વાનવાલીએ કાંસ્ય ચંદ્રક જીત્યો. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, વૈશ્વિક આર્થિક કટોકટી છતાં દેશ 7.7% વિકાસ દરે પ્રગતિ કરી રહ્યો છે. અમદાવાદમાં ફાયર સેફ્ટી નિરીક્ષણ દરમિયાન 37 હોટલોને નોટિસ અપાઈ. રાજ્યમાં અલગ અલગ ડૂબી જવાની ઘટનામાં 4 બાળકોના મોત. રાજ્યમાં આગામી 5 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી. અને અમદાવાદ ખાતે ચાલી રહેલી વિશ્વ યોગાસન સ્પર્ધામાં ભારતે પ્રથમ દિવસે 5 સુવર્ણચંદ્રક જીત્યા. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: ફરીથી એકવાર જોડાઈશું મુંબઈ કેન્દ્રથી કાર્યક્રમ ભૂલે બિસરે ગીતના શેષ ભાગમાં.
3: सुनहरे दौर के सदाबहार गानों की महफिल. सोमवार से शनिवार दिन में 2:30 बजे सिर्फ विविध भारती पर. सदाबहार नगमे.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: આપ સુન રહે હૈ 96.7 FM કાર્યક્રમ હમ હૈ રાહી પ્યાર કે. ઇસકે લિયે થોડા સા ઇંતઝાર.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દમણમાં 2,970 કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાઓનો પ્રારંભ કરાવ્યા બાદ ભારતીય અર્થતંત્રને મજબૂત ગણાવ્યું. ખેત બચાવો અભિયાનમાં દેશના 9 લાખથી વધુ ખેડૂતો જોડાયા. સીબીએસઈએ માર્ક્સ વેરિફિકેશન અને રીમૂલ્યાંકન માટે અરજી કરવાની મુદત આવતીકાલ સુધી લંબાવી. રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિને યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કી સાથેના રૂબરૂ મુલાકાતના પ્રસ્તાવને નકાર્યો. નોર્વે ચેસ સ્પર્ધાનો ખિતાબ જીતીને આર પ્રજ્ઞાનદાએ ઇતિહાસ રચ્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારતીય અર્થતંત્રનો પાયો અસાધારણ રીતે મજબૂત છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં 2,970 કરોડ રૂપિયાથી વધુના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સના લોકાર્પણ અને ખાતમુહૂર્ત બાદ સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું, ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે. તેમણે કહ્યું, વૈશ્વિક આર્થિક કટોકટી છતાં ભારતે નાણાકીય વર્ષ 2025-26માં 7.7% વિકાસ દર નોંધાવ્યો છે.
1: દુનિયા સંકટો મેં ગિરી હુઈ હૈ. સારી દુનિયા કી અર્થવ્યવસ્થા સવાલ યે નિશાનો કે નીચે દબી પડી હૈ. વૈશ્વિક સંકટ કે ઇસ બુરે સે બુરે દોર મેં ભી 140 કરોડ દેશવાસીઓ કે સામૂહિક પ્રયાસો સે ભારત ખુદ કો સંભાળ તો પા હી રહા હૈ. લેકિન સાથ સાથ સબસે આગે રહેને મેં ભી ઉસકે પ્રયાસ સફળ હોતે જા રહે હૈ.
0: તેમણે કહ્યું, દમણમાં પ્રારંભ થઈ રહેલી આ પરિયોજનાઓ ફક્ત કેન્દ્ર શાસિત પ્રદેશના વિકાસને વેગ આપશે એટલું જ નહીં, પરંતુ યુવાનો માટે વિશાળ નવી રોજગારીની તકો પણ પૂરી પાડશે.
1: યહાં કનેક્ટિવિટી, હેલ્થ, એજ્યુકેશન, ટુરિઝમ ઓર અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇનસે જુડી અનેક પરિયોજનાઓ કા ઉદ્ઘાટન ઓર શિલાન્યાસ હુઆ હૈ. વિકાસ કે યે કામ દમણ ઓર પૂરી યુનિયન ટેરિટરી કે લીએ યહાં કે લોગો કે જીવન કો આસાન બનાયેંગે. ઇનસે યુવાઓ કે લીએ નયે અવસર તૈયાર હોંગે.
0: પ્રધાનમંત્રીએ દમણ એરપોર્ટ પર નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું અને નમો હોસ્પિટલ રાષ્ટ્રને સમર્પિત કરી. આ પહેલા પ્રધાનમંત્રીએ સુરતમાં 18,000 કરોડ રૂપિયાથી વધુની વિવિધ માળખાગત પરિયોજનાઓનો શુભારંભ કરાવ્યો હતો. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે જણાવ્યું કે દેશભરમાં અત્યાર સુધીમાં 9,42,000થી વધુ ખેડૂતો ખેત બચાવો અભિયાનમાં જોડાયા છે. સંતુલિત ખાતરના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયેલા અભિયાન હવે એક જન આંદોલનમાં પરિવર્તિત થઈ રહ્યું છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 17,800થી વધુ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો લાભ આશરે 7 લાખ ખેડૂતોને પણ મળ્યો છે. 3,700થી વધુ તાલીમ કાર્યક્રમો દ્વારા 1,50,000થી વધુ સહભાગીઓને સંતુલિત ખાતરના ઉપયોગ, માટી આરોગ્ય વ્યવસ્થાપન અને વૈજ્ઞાનિક ખેતી અંગે માહિતી પણ પૂરી પાડવામાં આવી છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે નવી દિલ્હીમાં નેપાળના વિદેશમંત્રી શિશિર ખાનલ સાથે વાતચીત કરશે. નેપાળના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે બેઠક દરમિયાન બંને પક્ષો વેપાર, રોકાણ, જોડાણ, ઉર્જા અને લોકો વચ્ચેના સંબંધો સહિતના મુખ્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવાના પરસ્પર હિતના મુદ્દાઓ પર ચર્ચા કરશે. શ્રી ખાનલ હાલમાં ભારતની 3 દિવસની મુલાકાતે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે આ મુલાકાત ભારત અને નેપાળ વચ્ચેની ખાસ ભાગીદારીને વધુ મજબૂત બનાવવામાં મદદ કરશે. જમ્મુ અને કાશ્મીર અંગે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા

0: પરિષદમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા નિવેદનોનો ભારતે કડક શબ્દોમાં વિરોધ કર્યો છે અને તેને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. ભારતે જણાવ્યું કે પાકિસ્તાન જમ્મુ અને કાશ્મીર વિશે ખોટી વાતો ફેલાવવા માટે યુએન સુરક્ષા પરિષદ યુએનએસસીના તેના કામચલાઉ સભ્યપદનો દુરુપયોગ કરી રહ્યું છે અને તેણે તેની જવાબદારીઓનું ધ્યાન પણ રાખવું જોઈએ. ભારતના સ્થાયી પ્રતિનિધિ પી હરીશે કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ હતો, છે અને હંમેશા રહેશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન સીબીએસઈએ માર્ક્સ વેરિફિકેશન અને રીમૂલ્યાંકન માટે અરજી સબમિટ કરવાનો સમય આવતીકાલ સુધી લંબાવ્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં બોર્ડે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ હવે રવિવાર મધ્યરાત્રિ સુધી તેમની અરજીઓ સબમિટ કરી શકે છે. સીબીએસઈએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના હિતમાં તેમને અરજી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે વધારાનો સમય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે અરજીઓ સબમિટ કરવાની અંતિમ તારીખ હતી. સીબીએસઈએ તમામ પાત્ર વિદ્યાર્થીઓને વિસ્તૃત સમયમર્યાદાની નોંધ લેવા અને નિર્ધારિત સમયમાં અરજી પ્રક્રિયા પૂર્ણ કરવાની પણ સલાહ આપી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક ચેનલ EIR News_ABID ને ફોલો કરશો. રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વ્લોદિમીર ઝેલેન્સ્કી સાથે રૂબરૂ વાતચીતના પ્રસ્તાવને નકારી કાઢતા જણાવ્યું કે હાલમાં આવી મુલાકાતનો કોઈ અર્થ નથી. પુતિને ગઈકાલે સેન્ટ પીટર્સબર્ગમાં રશિયાના મુખ્ય આર્થિક મંચ દરમિયાન આ ટિપ્પણી કરી હતી. તાજેતરમાં ઝેલેન્સ્કી એક પત્ર દ્વારા બંને નેતાઓ વચ્ચે યુદ્ધનો અંત લાવવા માટે રૂબરૂ મુલાકાતની અપીલ કરી હતી. ઝેલેન્સ્કીએ જવાબ આપતા કહ્યું કે પુતિનના તેમના પ્રસ્તાવને નકારવાથી જણાય છે કે રશિયા યુદ્ધનો અંત લાવવાની ઈચ્છા નથી ધરાવતું. અમેરિકન દળોએ હોર્મુઝની સામુદ્રધુની નજીક ઈરાનના દરિયાકાંઠાના સર્વેલન્સ રડાર સ્થાપનો પર હુમલો કર્યો છે. આ હુમલો પ્રાદેશિક દરિયાઈ વાહન વ્યવહારને નિશાન બનાવતા ઈરાનના 4 ડ્રોનને તોડી પાડ્યા બાદ કરવામાં આવ્યો છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું કે ભવિષ્યના હુમલાઓ સામે બચાવ કરવા માટે તેમણે ગોરુક અને કેશ્મ ટાપુ પર આવેલા ઈરાનના દરિયાકાંઠાના સર્વેલન્સ રડાર સ્થળો પર હુમલો કર્યો હતો. યુએન અને સેક્રેટરી જનરલ એન્ટોનિયા ગુટેરેસ દ્વારા ભારતીય શાંતિદૂત મેજર અભિલાષા બરાકને પ્રતિષ્ઠિત 2025 સંયુક્ત રાષ્ટ્ર સૈન્ય લૈંગિક સમાનતા સમર્થક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. લેબનાનમાં સંયુક્ત રાષ્ટ્રના વચગાળાના દળમાં ભારતીય બટાલિયનમાં ફરજ બજાવતા મેજર બરાકને સંયુક્ત રાષ્ટ્ર શાંતિદૂતોના આંતરરાષ્ટ્રીય દિવસ નિમિત્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. પદ્મ પુરસ્કારો 2027 માટે નામાંકન માટે ઓનલાઈન અરજીઓ આગામી મહિનાની 31મી તારીખ સુધી રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ પર મોકલી આપવાની રહેશે. ગૃહમંત્રાલયે જણાવ્યું કે પદ્મ પુરસ્કારો માટે અરજીઓ અને ભલામણો મોકલવાની પ્રક્રિયા 15 માર્ચથી શરૂ થઈ હતી. દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાં પદ્મ પુરસ્કારોમાં પદ્મવિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રીનો સમાવેશ થાય છે. આ પુરસ્કાર કલા, સાહિત્ય અને શિક્ષણ, રમતગમત, તબીબી, સમાજસેવા, વિજ્ઞાન અને એન્જિનિયરિંગ, જનસંપર્ક, સિવિલ સર્વિસ તેમજ વેપાર અને ઉદ્યોગ જેવા તમામ ક્ષેત્રો અને વિષયોમાં વિશિષ્ટ અને અસાધારણ સિદ્ધિઓ તથા સેવા માટે આપવામાં આવે છે. ચેસમાં ગ્રાન્ડમાસ્ટર આર પ્રજ્ઞાનદાએ ઓસ્લોમાં જર્મનીના વિન્સેન્ટન કેમર ખાતે છેલ્લા તબક્કામાં જીત મેળવીને નોર્વે ચેસ ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય બનીને ઇતિહાસ રચી દીધો છે. નોર્વે ચેસમાં બીજી વખત ભાગ લેતા પ્રજ્ઞાનદાએ સ્પર્ધા દરમિયાન વિશ્વના નંબર 1 મેગ્નસ કાર્લસન સામે 2 ક્લાસિકલ જીત મેળવી છે. આર્માગેડન 17 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે, જ્યારે ફિરોઝા 15.5 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને રહ્યા હતા. ડી ગુકેશ માટે આભ્યાસ નિરાશાજનક રહ્યું હતું, જ્યારે કાર્લસન અંતિમ રાઉન્ડમાં પ્રજ્ઞાનદા સામે હાર્યા બાદ 13 પોઈન્ટ સાથે 5મા સ્થાને પણ રહ્યા હતા. આજે ગોવાના મારગાવો ખાતે સાફ મહિલા ફૂટબોલ ચેમ્પિયનશીપની ફાઇનલમાં ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 6:30 વાગે રમાશે. અગાઉ ભારતે સેમીફાઇનલમાં ભૂટાનને 1-0થી હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કરી લીધું હતું. અત્યારે ભારતે અત્યાર સુધીમાં 5 વખત આ ટાઇટલ જીતી લીધું છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મિત્તલ પટેલ.
1: આજે મોટાભાગના અખબારોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુજરાત અને દમણની મુલાકાત અંગેના સમાચારને હેડલાઇનમાં સ્થાન આપ્યું છે. પ્રધાનમંત્રીના નિવેદનને ટાંકીને દિવ્ય ભાસ્કર લખે છે, ભારતના વિકાસનો મંત્ર પ્રકૃતિ સાથે પ્રગતિ, ઇકોનોમી સાથે ઇકોલોજી. નવ ગુજરાત સમય લખે છે, 7.7% વૃદ્ધિ અર્થતંત્રના મજબૂત પાયાનો પુરાવો પીએમ મોદી. સંદેશની હેડલાઇન છે, કોંગ્રેસ શાસિત રાજ્યો મુશ્કેલીમાં, વડાપ્રધાન મોદીના ચાપકા. આ ઉપરાંત સરકારી બોન્ડમાં વિદેશી રોકાણ પરનો કેપિટલ ગેઇન્સ ટેક્સ નાબૂદ, ભારત મુદ્દે રશિયા.

0: અમેરિકા સામસામે અને મણિપુરમાં ફરી હિંસા સહિતના સમાચારો વિવિધ અખબારોમાં પહેલા પાને વાંચવા મળી રહ્યા છે. સ્થાનિક પાને આઈટીઈમાં વધુ 4244 બાળકોના પ્રવેશ, આ સમાચારને ગુજરાત સમાચારે આવરી લીધા છે.
1: અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દમણમાં 2970 કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાઓનો પ્રારંભ કરાવ્યા બાદ ભારતીય અર્થતંત્રને મજબૂત ગણાવ્યું. ખેત બચાવો અભિયાનમાં દેશના 9 લાખથી વધુ ખેડૂતો જોડાયા. સીબીએસઈએ માર્ક્સ વેરિફિકેશન અને રીમૂલ્યાંકન માટે અરજી કરવાની મુદત આવતીકાલ સુધી લંબાવી. રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિને યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કી સાથેના રૂબરૂ મુલાકાતના પ્રસ્તાવને નકાર્યો. નોર્વે ચેસ સ્પર્ધાનો ખિતાબ જીતીને આર પ્રજ્ઞાનંદે ઇતિહાસ રચ્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આપે ટ્યુન કર્યું છે 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. સવારના 7:55 થઈ રહી છે. ઝરોખા અંતર્ગત સાંભળશો આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. બરાબર 8:15 મુંબઈ કેન્દ્રથી કાર્યક્રમ ત્રિવેણી, 8:30 ચિત્રલોક, 9:30 આજ કે ફનકાર, 10:02 આપ સાંભળશો ગુજરાતી ગીતો, 10:30 કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ, 11:02 થીમ આધારિત ગીતોનો કાર્યક્રમ દિલસે, જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ તરન્નુમ પ્રસારિત થશે 11:30.

બપોરે 12:05 મુંબઈ કેન્દ્રથી કાર્યક્રમ યાદો કી મહેફિલ, 1 વાગે સુરેલા સફર, બપોરે 2 વાગે ત્રિવેણી, 2:35 આપ સાંભળશો ગુજરાતી સુગમ સંગીત, 3 વાગે મન ચાહે ગીત તથા 3:30 નાટ્ય તરંગ ડ્રામા મુંબઈ કેન્દ્રથી પ્રસારિત થશે.

સાંજે 4 વાગે પિટારા અંતર્ગત આજે આપ સાંભળશો ગીતો ભરી કહાની. 5 વાગે કાર્યક્રમ સરગમ, 5:30 સુરેલી સાંજ તથા સાંજે 6 વાગે હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરેલા સફર પ્રસારિત થશે. મુંબઈ કેન્દ્રથી સાંજે 7 વાગે આપ સાંભળશો વિશેષ જયમાલા સેલિબ્રિટી સ્પેશિયલ.

0: 8 વાગે હવા મહેલ, 8:15 ચિત્રલોક, 9 વાગે આપકે લીએ તથા 9:30 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ પ્રસારિત થશે. આપ સૌનો મનપસંદ કાર્યક્રમ છાયા ગીત પ્રસારિત થશે રાત્રે 10 વાગે. 10:30 કાર્યક્રમ ઢલતી જાય રાત અને 11:10 સમયવાચન સાથે આજની સભા સમાપ્ત થશે. તો આ હતા આજે પ્રસારિત થનારા કાર્યક્રમો. બરાબર 8 વાગે દિલ્હી કેન્દ્રથી સમાચાર પ્રભાત માટે જોડાઈશું.
1: સાંભળો ગામવાસીઓ, કેવાયસી અપડેટ ના મેસેજ ને અવગણશો નહીં, તરત કેવાયસી અપડેટ કરાવી લો. જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજિસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો, અને જો કોઈ બદલાવ હોય તો ઓળખાણ અને સરનામાનું સૌથી નવું પ્રમાણ બતાવો. ખાતું સક્રિય રાખીને બેંકિંગ સેવાઓનો લાભ ઉઠાવો. તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
2: RBI કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: આપે ટ્યુન કર્યું છે 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. બરાબર 8 વાગે દિલ્હી કેન્દ્રથી સાંભળીએ સમાચાર પ્રભાત.

नेव वर्ष। जी हाँ दोस्तों, आज नेव वर्षे पण अडीखम उभी छे आपणी आकाशवाणी। समय बदलायो, संजोगो बदलाया, परिवर्तननी नवी लहेरो उठी, पण आकाशवाणीए हमेशा भारतीय संस्कृति अने परंपराने मान आप्यो, तेनू जतन कर्यो। वेदोनी रुचाओ जेटली स्पष्ट छे तेवी ज रीते आकाशवाणीनी वाणीनो प्रवाह पण एटलो ज स्पष्ट छे। खळखळ वहેતા ઝરણાનો નાદ જેમ મનમોહક હોય છે, તેમ આકાશવાણીની વાણીનો નાદ પણ મીઠો, મધુરો અને મનને શાંતિ આપનારો છે। શ્રોતાઓનો અથાગ પ્રેમભાવ અમારામાં રોજ એક નવી શક્તિનો સંચાર કરે છે। આજ સુધી સતત આપની પડખે ઉભેલી આકાશવાણી 90 વર્ષે પણ અડીખમ છે। આપણે સૌ સાથે મળીને આકાશવાણીના 90 વર્ષની ભવ્ય ઉજવણી કરીએ અને ઉજ્જવળ ભવિષ્યનો સંકલ્પ કરીએ।

આપે ટ્યુન કર્યું છે 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. થોડીક ક્ષણોમાં એટલે કે બરાબર 10 વાગે સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર.

0: 70 કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાઓના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે ભારતીય અર્થતંત્રને મજબૂત ગણાવ્યું. ખેત બચાવો અભિયાનમાં દેશના 9 લાખથી વધુ ખેડૂતો જોડાયા. CBSEએ ગુણ ચકાસણી અને પુનઃમૂલ્યાંકન માટે અરજી કરવાની મુદત આવતીકાલ સુધી લંબાવી. રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિને યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કી સાથેના રૂબરૂ મુલાકાતના પ્રસ્તાવને નકાર્યો. જમ્મુ અને કાશ્મીર અંગે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પાકિસ્તાન દ્વારા કરાયેલા નિવેદનોનો ભારતે કડક શબ્દોમાં વિરોધ કર્યો. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેઝે ભારતીય શાંતિદૂત મેજર અભિલાષા બરાકને પ્રતિષ્ઠિત 2025 સંયુક્ત રાષ્ટ્ર સૈન્ય લૈંગિક સમાનતા સમર્થક પુરસ્કારથી સન્માનિત કર્યા. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે જણાવ્યું કે દેશભરમાં અત્યાર સુધીમાં 9,42,000થી વધુ ખેડૂતો ખેત બચાવ અભિયાનમાં જોડાયા. પદ્મ પુરસ્કારો 2027 માટે નામાંકન માટે ઓનલાઈન અરજીઓ આગામી મહિનાની 31મી તારીખ સુધી રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ પર મોકલી આપવાની રહેશે. અમદાવાદમાં ફાયર સેફ્ટી નિરીક્ષણ દરમિયાન 37 હોટલોને નોટિસ અપાઈ. રાજ્યમાં અલગ અલગ ડૂબી જવાની ઘટનામાં 4 બાળકોના મોત. મોરબીના હળવદમાં ચરાડવા ગામ નજીક 2 વાહન અથડાતા 5ના મોત અને 2 ઇજાગ્રસ્ત. જ્યારે ગુજરાત મધ્યપ્રદેશની સરહદ પર જોડાવાંટ ગામ પાસે કાર અને ટ્રેક્ટર વચ્ચેના અકસ્માતમાં 1નું મોત. રાજ્યમાં આગામી 5 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી. કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ તીવ્ર બનતા રાજ્યના ઉત્તરીય જિલ્લાઓમાં 9 જૂન સુધી ભારે વરસાદની આગાહી. અમદાવાદમાં ચાલી રહેલી વિશ્વ યોગાસન સ્પર્ધામાં ભારતે પ્રથમ દિવસે 5 સુવર્ણચંદ્રક જીત્યા. અને નોર્વે ચેસ સ્પર્ધાનો ખિતાબ જીતીને આર પ્રજ્ઞાનંદાએ ઇતિહાસ રચ્યો. હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: 96.7 FM પર આપે ટ્યુન કર્યું છે. સવારના 10:02 થઈ રહી છે અને હવે પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. કાર્યક્રમનો આરંભ કરીએ નરસિંહ મહેતાની આ રચના સાથે, અબરામ ભગત તથા સાથીઓનો સ્વર.

આપ સાંભળી રહ્યા છો ગુજરાતી ગીતો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પર. કાર્યક્રમમાં સમય થયો છે એક નાનકડા વિરામનો.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: હર રોજ રાત 10 બજે સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: આપે ટ્યુન કર્યું છે 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. આપ સાંભળી રહ્યા છો ગુજરાતી ગીતો અને કાર્યક્રમમાં હવે સાંભળશો અવિનાશ વ્યાસની રચના આશા ભોંસલેના સ્વરમાં.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખથી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
3: આપે ટ્યુન કર્યું છે 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ. કાર્યક્રમની શરૂઆત કરીએ રોકી ઓર રાની કી પ્રેમ કહાની ફિલ્મના ગીત સાથે. સ્વર છે અરિજિત સિંગ તથા જોનિતા ગાંધીનું, સંગીત પ્રીતમનું તથા શબ્દો અમિતાભ ભટ્ટાચાર્યના.

હવે પછીનું ગીત યાશિતા શર્મા, મનીષ કુમાર ટીપુ, ફરહાન અખ્તર તથા સાથીઓના સ્વરમાં સાંભળશો. દિલ ધડકને તો આ ફિલ્મનું ગીત જેને સંગીતબદ્ધ કર્યું છે શંકર એહસાન લોય તથા શબ્દો જાવેદ અખ્તરના.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: હર રોજ રાત 10 બજે સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વિકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ, અને હવે સાંભળીશું ફિલ્મ મિર્ઝિયા ડેર ટુ લવ. આ ફિલ્મનું ગીત દલેર મહેંદી, સૈન જોહર અખ્તરના સ્વરમાં, જેને સંગીતબદ્ધ કર્યું છે શંકર એહસાન લોય તથા શબ્દો જાવેદ અખ્તરના.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમમાં હવે સાંભળીએ કપૂર એન્ડ સન્સનું આ ગીત. બાદશાહ અને બેની દયાલનો સ્વર છે, શબ્દો કુમારના.

ધૂમમસ્તી ધૂમ કાર્યક્રમ આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે સાંભળશો સુલતાન ફિલ્મનું ગીત, વિશાલ ડાડલાની અને સલમાલી ખુલાકડીના સ્વરોમાં. સંગીત નિર્દેશન છે વિશાલ શેખરનું અને ગીતના શબ્દો છે ઇરશાદ કામિલના.

બાર બાર દેખો ફિલ્મનું ગીત સાંભળશો અરમાન મલિક અને નીતિ મોહનના યુગલ સ્વરોમાં. સંગીતકાર છે જસલીન રોયલ અને ગીતકાર છે પ્રતીક ખોડ.

કાર્યક્રમનું અંતિમ ગીત હવે આપ સાંભળશો અરિજીત સિંઘ અને બાદશાહના સ્વરોમાં, જોનાતી ગાંધી અને નક્ષ અઝીઝના સ્વરોમાં. સંગીત નિર્દેશન પ્રીતમનું, ગીતના શબ્દો છે અમિતા ભટ્ટાચાર્યના. ફિલ્મનું નામ છે એ દિલ હૈ મુશ્કિલ.

0: આગી સાથે જ આજનું ધૂમમસ્તી ધૂમ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 11 વાગે સાંભળશો ન્યૂઝ હેડલાઇન્સ.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે વૈશ્વિક આર્થિક કટોકટી છતાં રાષ્ટ્રએ નાણાંકીય વર્ષ 2025-26માં 7.7% મજબૂત વિકાસ નોંધાવ્યો છે. ભારતીય રિઝર્વ બેન્કે સરકારી જામીનગીરીમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા રોકાણને નિયંત્રિત કરવાના નિયમોને સરળ બનાવ્યા. ભારત લેટિન અમેરિકા અને કેરેબિયન

0: કેરેબિયન વેપાર અને રોકાણ મંચ આજે મધ્યપ્રદેશના ઇન્દોરમાં યોજાઈ રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પોસ્ટમાં આજે છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેક દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે નવી દિલ્હીમાં નેપાળના વિદેશમંત્રી શિશિર ખાનલ સાથે વાતચીત કરશે. ભારતે કહ્યું કે પાકિસ્તાન જમ્મુ અને કાશ્મીર વિશે ખોટી વાતો ફેલાવવા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં તેના કામચલાઉ સભ્યપદનો દુરૂપયોગ કરી રહ્યું છે. આંધ્રપ્રદેશમાં જનસેના પાર્ટીના પ્રમુખ પવન કલ્યાણે આગામી રાજ્યસભા ચૂંટણી માટે લિંગામનેની રમેશને પાર્ટીના ઉમેદવાર જાહેર કર્યા. અમેરિકાના આરોગ્ય અધિકારીઓના નવા વિશ્લેષણ મુજબ મધ્ય આફ્રિકામાં ઇબોલા વાયરસથી પ્રભાવિત લોકોની સંખ્યા 20,000 સુધી વધી શકે છે. આસામ કેબિનેટે સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં હાલના 58% વધારો કરીને 60% કરવાનો નિર્ણય લીધો. મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લાના કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં દુર્લભ જંગલી બિલાડી કારાકલ જોવા મળી. ભાવનગર જિલ્લામાં 8-18 જૂન દરમિયાન રક્તપિત્ત શોધ અભિયાન હેઠળ 309 ટીમો ઘરે ઘરે જઈને સર્વે કરશે. સુરેન્દ્રનગર ધોળીધજા ડેમના નદીના પટમાં ચોમાસાની ઋતુમાં સંભવિત આપત્તિઓને પહોંચી વળવા માટે મોકડ્રીલ યોજાઈ. અને મહીસાગરના લુણાવાડા આરામપુરા ખાતે કાર ચાલકે 3 બાળકોને અડફેટે લીધા. મોડાસામાં સારવાર દરમિયાન 1 બાળકનું મોત. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: આપ ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ દિલ સે. મિત્રો, ગઈકાલે એટલે કે 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવ્યો. પરંતુ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આ દિવસની જરૂર કેમ પડી? આપણી પૃથ્વી આપણું એકમાત્ર ઘર છે. હવા, પાણી, જમીન, વૃક્ષો, નદીઓ, પર્વતો અને વન્યજીવન આ બધું મળીને પર્યાવરણ બનાવે છે. માનવજાતના વિકાસ સાથે ઔદ્યોગિકરણ, શહેરીકરણ અને ટેકનોલોજીના ઉપયોગમાં સતત વધારો થયો છે. તેના કારણે કુદરતી સંસાધનોનો અતિશય ઉપયોગ થવા લાગ્યો છે. જંગલોનો નાશ થયો, નદીઓ પ્રદૂષિત થઈ અને હવામાં ઝેરી વાયુઓનું પ્રમાણ વધવા લાગ્યું. 1972માં સ્વીડનની રાજધાની સ્ટોકહોમ ખાતે પર્યાવરણ અંગે એક વૈશ્વિક પરિષદ યોજાઈ હતી અને ત્યારબાદ યુનાઇટેડ નેશન્સ દ્વારા 5 જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો. ત્યારથી દર વર્ષે આ દિવસની એક ખાસ થીમ સાથે ઉજવવામાં આવે છે, જેથી લોકો પર્યાવરણના વિવિધ મુદ્દાઓ પ્રત્યે જાગૃત બની શકે. તો આવો હવે કાર્યક્રમમાં સાંભળશું રેફ્યુજી ફિલ્મનું ગીત. સોનુ નિગમ અને અલકા યાજ્ઞિકના સ્વરોમાં, સંગીત નિર્દેશન અનુ મલિકનું, ગીતના શબ્દો છે જાવેદ અખ્તરના.

મિત્રો, આપણે વાત કરી રહ્યા હતા પર્યાવરણના મહત્ત્વની. તો આપણે એક દિવસ ભોજન વગર રહી શકીએ, થોડા કલાકો પાણી વગર રહી શકીએ, પરંતુ શુદ્ધ હવા વગર માત્ર થોડી જ મિનિટો જીવવું શક્ય છે. છતાં આજે સૌથી વધુ નુકસાન આપણે હવા, પાણી અને જમીનને જ પહોંચાડી રહ્યા છીએ. વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે, વરસાદ લાવવામાં મદદ કરે છે, જમીનનું ધોવાણ અટકાવે છે અને અનેક જીવોને આશ્રય આપે છે. તેમ છતાં દર વર્ષે લાખો વૃક્ષો કાપવામાં આવે છે. નદીઓ અને તળાવો આપણા જીવનનો આધાર છે, પરંતુ ઔદ્યોગિક કચરો અને પ્લાસ્ટિકના કારણે તે પ્રદૂષિત થઈ રહ્યા છે. વધારે વાત કરીશું આગળ, પરંતુ એ પહેલાં સાંભળશો શોર ફિલ્મનું ગીત લતા મંગેશકર, મુકેશ અને સાથીઓના સ્વરોમાં. સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારીલાલ, ગીતકાર છે રાજકવિ ઇન્દ્રજીત સિંઘ તુલસી.

વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી આપ માણી રહ્યા છો કાર્યક્રમ દિલસે, અને દિલસે કાર્યક્રમમાં આપણે વાત કરી રહ્યા છીએ પર્યાવરણ વિશે. આજે સમગ્ર વિશ્વ અનેક પર્યાવરણ સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે, જેમ કે ગ્લોબલ વોર્મિંગ, પૃથ્વીનું સરેરાશ તાપમાન સતત વધી રહ્યું છે, આબોહવા પરિવર્તન જેમ કે અનિયમિત વરસાદ, અતિશય ગરમી અને કુદરતી આપત્તિઓમાં વધારો થઈ રહ્યો છે, વનનાશ, જંગલોનો વિસ્તાર સતત ઘટી રહ્યો છે, જૈવ વિવિધતાનો નાશ એટલે કે અનેક પ્રાણી અને પક્ષીઓની પ્રજાતિઓ લુપ્ત થવાના આરે છે, પ્લાસ્ટિક પ્રદૂષણ જે આજની સૌથી મોટી સમસ્યા છે, પ્લાસ્ટિક જમીન અને સમુદ્ર બંને માટે ગંભીર ખતરો બની ગયું છે. પર્યાવરણ દિવસ આપણને શું શીખવે છે? તો આ દિવસ આપણને માત્ર સમસ્યાઓ બતાવતું નથી, પરંતુ ઉકેલ તરફ પણ દોરી જાય છે. જેમ કે એક વૃક્ષ વાવો અને તેની સંભાળ રાખો, પાણીનો બગાડ આપણે અટકાવવો જોઈએ, પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો જોઈએ, કચરાનું યોગ્ય વિભાજન કરવું જોઈએ, જેમ કે સૂકો કચરો, ભીનો કચરો, ઊર્જાની બચત કરવી જોઈએ, અને પર્યાવરણ પ્રત્યે અનેક લોકોને પણ જાગૃત કરવા જોઈએ. દિલસે કાર્યક્રમમાં હવે સાંભળશો કિશોર કુમારમાં સ્વરમાં ઝુમરૂ ફિલ્મનું આ સુંદર ગીત. સંગીત નિર્દેશન છે કિશોર કુમારનું.

મિત્રો, સવારે ઉગતો સૂર્ય, ઠંડી હવા, ચોમાસાની પહેલી વરસાદી સુગંધ, વૃક્ષોની હરિયાળી, પક્ષીઓનો કલરવ અને નદીઓનું નિર્મળ જળ, આ બધું જ આપણા જીવનનો અભિન્ન ભાગ છે. આપણે ઘણીવાર આ બધું સ્વાભાવિક માની લઈએ છીએ, પરંતુ હકીકતમાં આ કુદરતની અમૂલ્ય ભેટ છે. કલ્પના કરો કે જો વૃક્ષો ન હોય તો, નદીઓ સુકાઈ જાય તો, હવામાં શુદ્ધ ઓક્સિજન ન હોય અને ધરતીનું તાપમાન સતત વધતું રહે તો શું જીવન શક્ય બની શકે? આ પ્રશ્નોનો જવાબ આપણને વિચારવા મજબૂર કરે છે. આવો કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ આપણે સાંભળીએ લતા મંગેશકર અને સાથીઓના સ્વરોમાં. ફિલ્મનું નામ છે ચોરી ચોરી, ગીતના શબ્દો છે હસરત જયપુરીના અને સંગીતથી સજાવ્યું છે શંકર જયકિશને.

મિત્રો, આજે આપણે વાતો કરી પર્યાવરણ વિશે. પર્યાવરણના મહત્ત્વને સમજ્યા, પર્યાવરણને બચાવવાના પ્રયત્નો જાણ્યા. હવે સમય છે આ બધી જ વાતોને

વાસ્તવિક જીવનમાં ઉતારવાનો, એટલે કે પર્યાવરણનું જતન કરવાનો સંકલ્પ કરવાનો. આવો એક નાનકડો સંકલ્પ કરીએ કે હું પર્યાવરણનું રક્ષણ કરીશ, વૃક્ષોનું વાવેતર અને સંરક્ષણ કરીશ, પાણી અને વીજળીનો બગાડ નહીં કરું, પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ કરીશ અને મારા સમાજમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવીશ. કારણ કે પર્યાવરણનું જતન એ આપણી નૈતિક ફરજ છે. તો આ સાથે જ આજનો દિલસે કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ તરન્નુમ, જેમાં સાંભળશો કેટલાક જૂના હિન્દી ફિલ્મી ગીતો. તો આવો સાંભળી કાર્યક્રમનું પ્રથમ ગીત, આશા ભોંસલે અને કિશોર કુમારના યુગલ સ્વરોમાં. સંગીત નિર્દેશન છે આર ડી પરમનનું, ગીતના શબ્દો આનંદ બક્ષીના. ફિલ્મનું નામ છે સીતા ઓર ગીતા.

કાર્યક્રમમાં હવે સાંભળશો ફાગુન ફિલ્મનું ગીત આશા ભોંસલે અને મોહમ્મદ રફીના યુગલ સ્વરોમાં. સંગીત નિર્દેશન છે ઉપી નયનનું અને ગીતના શબ્દો છે કમર જલાલાબાદીના.

તરન્નુમ કાર્યક્રમ આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે સાંભળશો આનંદ બક્ષીએ લખેલી અને આર ડી વર્માને સ્વરબદ્ધ કરેલી ગીત રચનાને લતા મંગેશકર અને અમિત કુમારના યુગલ સ્વરોમાં. ફિલ્મનું નામ છે લવ સ્ટોરી.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ચલતી કા નામ ગાડી ફિલ્મનું ગીત કિશોર કુમાર અને આશા ભોંસલેના યુગલ સ્વરોમાં. સંગીતકાર હતા એસ ટી બર્મન અને ગીતકાર મજરૂ સુલતાનપુરી. તરન્નુમ કાર્યક્રમ આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે સાંભળશો લતા મંગેશકરના સ્વરમાં શકીલ બદાયુનીની ગીત રચનાને. સંગીતથી સજાવ્યું છે નૌશાદે અને ફિલ્મનું નામ છે મુગલી આઝમ.

તરન્નુમ કાર્યક્રમ આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ હવે આપ સાંભળશો મોહમ્મદ રફી અને લતા મંગેશકરના સ્વરમાં. ગીતના શબ્દો છે અખ્તર રોમાનીના અને સંગીત નિર્દેશન છે કલ્યાણજી આનંદજીનું. ફિલ્મનું નામ છે હસીના માન જાયેગી.

0: આગી સાથે જ આજનો તરન્નુમ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 12 વાગે સાંભળશું ન્યૂઝ હેડલાઇન્સ.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. દિલ્હી પોલીસે માલવીયાનગર આગ દુર્ઘટના મામલે કેશવ નેગી નામના હોટલના રસોઈયાની ધરપકડ કરી. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે સ્લોવેનિયાના નવનિયુક્ત વિદેશમંત્રી ટોન કાજરને અભિનંદન આપ્યા. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે નવી દિલ્હીમાં નેપાળના વિદેશમંત્રી શિશિર ખાનલ સાથે વાતચીત કરશે. ભારતે કહ્યું છે કે પાકિસ્તાન જમ્મુ અને કાશ્મીર વિશે ખોટી વાતો ફેલાવવા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના તેના કામચલાઉ સભ્યપદનો દુરુપયોગ કરી રહ્યું છે. મોરેશિયસે ઇબોલા વાયરસના સંક્રમણના પગલે છેલ્લા 21 દિવસમાં કોંગો, યુગાન્ડા, દક્ષિણ સુદાનમાંથી આવેલ વિદેશી નાગરિકો પર કામચલાઉ પ્રવેશ પ્રતિબંધ લાદ્યો. ગાંધીનગરના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે 226 કરોડ રૂપિયાના આંતરરાષ્ટ્રીય ક્રિપ્ટો નેટવર્કનો પર્દાફાશ કરી ભાવનગરના 2 શખ્સોની ધરપકડ કરી. અમદાવાદના આશારામ આશ્રમ પાસે આવેલા ગેરકાયદેસર બાંધકામને તોડવાની કામગીરી આજે મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોન દ્વારા કરાશે. વલસાડના ઉમરગામ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો.

0: મહીસાગરના લુણાવાડા આરામપુરા ખાતે કાર ચાલકે ત્રણ બાળકોને અડફેટે લીધા. મોડાસામાં સારવાર દરમિયાન એક બાળકનું મોત. મોરબીના હળવદમાં ચરાડવા ગામ નજીક બે વાહન અથડાતા પાંચના મોત અને બે ઇજાગ્રસ્ત. જ્યારે ગુજરાત મધ્યપ્રદેશની સરહદ પર જોંડાવાટ ગામ પાસે કાર અને ટ્રેક્ટર વચ્ચેના અકસ્માતમાં એકનું મોત. કેરળના મલપ્પુરમ, કોઝીકોડ, વાયનાડ, કન્નૂર અને કાસરગોડ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ અપાયું અને ભારતીય વિકેટકીપર અને બેટ્સમેન કે એસ ભરતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
1: બધું મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
2: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
3: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

આપ છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર સાથે. જોઈએ હવે પછી દિવસ દરમિયાન પ્રસ્તુત થનારા કાર્યક્રમોની રૂપરેખા. 12:05 અમારા મુંબઈ કેન્દ્ર પરથી સાંભળશો પ્રસારિત કાર્યક્રમો યાદો કી મહેફિલ, ત્યારબાદ 1 સુરીલા સફર, 2 કાર્યક્રમ ત્રિવેણી, 2:35 વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી સાંભળશો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, ત્યારબાદ 3 સાંભળશું મુંબઈથી પ્રસારિત કાર્યક્રમો, 3 મન ચાહે ગીત, 3:30 નાટ્ય તરંગ ડ્રામા, 4 સાંભળશું પિટારા અંતર્ગત ગીતો ભરી કહાની, 5 સાંભળશું વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત થનારા કાર્યક્રમો, 5 કાર્યક્રમ સરગમ, 5:30 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સુરીલી સાંજ, જેમાં સાંભળશો કેટલાક ગુજરાતી ફિલ્મી અને ગેરફિલ્મી ગીતો, 6 સાંભળશો કાર્યક્રમ સુરીલા સફર જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ, 7 સાંભળશો મુંબઈથી પ્રસારિત કાર્યક્રમ વિશેષ જયમાલા સેલિબ્રિટી સ્પેશિયલ, ત્યારબાદ 8 સાંભળશો મુંબઈથી પ્રસારિત કાર્યક્રમ હવા મહેલ, 8:15 વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી સાંભળશો કાર્યક્રમ ચિત્રલોક, 9 સાંભળશો મુંબઈથી પ્રસારિત કાર્યક્રમ આપકે લીએ, ત્યારબાદ 9:30 વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી સાંભળશો કાર્યક્રમ ફિલ્મ સંગીત, 10 મુંબઈથી પ્રસારિત કાર્યક્રમો છાયા ગીત અને 10:30 સાંભળશો કાર્યક્રમ ઢલતી જાહેરાત વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર પરથી. તો આ હતી આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. હવે આપને લઈ જઈશું અમારા મુંબઈ કેન્દ્ર પર અને સંભળાવીશું મુંબઈથી પ્રસારિત કાર્યક્રમ યાદો કી મહેફિલ.

0: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ નદી

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય. મત મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: આ કસ્ટમર કેર ક્યાં છે? હા મેડમ.
6: જી.
5: આ કેવાયસી અપડેટ માટે મને વારંવાર મેસેજ કેમ આવી રહ્યો છે?
6: કારણ કે બેંકિંગ સેવાઓ માટે નિર્ધારિત સમય પર કેવાયસી અપડેટ કરાવવું જોઈએ.
5: પણ એ કેવી રીતે થશે?
6: જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજિસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે મોબાઈલ બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો.
5: અચ્છા, અને જો કોઈ બદલાવ હોય તો?
6: તો તમે ઓળખાણ કે સરનામાનું સૌથી નવું પ્રમાણ આપીને કેવાયસી અપડેટ કરાવી શકો છો.
5: બસ
6: બસ,
5: સમજી ગયો.
6: તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
7: આરબીઆઈ કહે છે,
6: જાણકાર બનો, સતર્ક રહો.
8: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
9: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
8: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને

0: પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: ગુજરાત વાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાત વાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે.

0: છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ થી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિક નો કચરો અલગ થી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેન માં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિક ને બદલે કાપડ ની થેલી, સ્ટીલ ની બોટલ વગેરે નો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ માં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિત માં પ્રસારિત.
2: विविध भारती से इस समय आप सुन रहे हैं कार्यक्रम यादों की महफिल. आइए सुनते हैं कल्याण जी आनंद जी के संगीत निर्देशन में राजेंद्र कृष्ण के बोल, आवाजें मोहम्मद रफी और साथियों की, फिल्म का नाम गोपी.

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. આરબીઆઈએ સરકારી જામીનગીરીમાં વિદેશી રોકાણકારો દ્વારા રોકાણને નિયંત્રિત કરવાના નિયમોને સરળ બનાવ્યા. દિલ્હી પોલીસે માલવીયાનગર આગ દુર્ઘટના મામલે કેશવ નેગી નામના હોટલના રસોઈયાની ધરપકડ કરી. મોરેશિયસે ઇબોલા સંક્રમણના પગલે કોંગો, યુગાન્ડા, દક્ષિણ સુદાનમાંથી આવેલ વિદેશી નાગરિકો પર કામચલાઉ પ્રવેશ પ્રતિબંધ લાદ્યો. આજે કેરળ અને માહેમાં ભારે વરસાદનું રેડ એલર્ટ. અને ભારત આજે પુરૂષોની અંડર 18 એશિયા કપ હોકી સ્પર્ધાની ફાઇનલમાં જાપાન સામે રમશે. સમાચાર વિગતવાર. ભારતીય રિઝર્વ બેન્કે સરકારી જામીનગીરીમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા કરાતા રોકાણ અંગેના નિયમોને સરળ બનાવ્યા છે. સુધારેલા માળખાનો હેતુ રોકાણ અને વિદેશી રોકાણકારો માટે નિયમોના પાલનને સરળ બનાવવાનો છે. સાંભળીએ અમારા સંવાદદાતાનો અહેવાલ.
1: वित्त वर्ष 2026-27 की पहली छमाही के लिए केंद्र सरकार की प्रतिभूतियों में निवेश सीमा 4,62,490 करोड़ और दूसरी छमाही के लिए 4,77,006 करोड़ तय की गई है. राज्य विकास ऋणों के लिए ये सीमा पहली छमाही में 1,53,043 करोड़ और दूसरी छमाही में 1,64,242 करोड़ निर्धारित की गई है. अंकिता आपटे, आकाशवाणी समाचार, मुंबई.
0: સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે જ્યારે ઘણા

દેશો આર્થિક અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યા છે ત્યારે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા તરીકે આગળ વધી રહ્યું છે. નાણાકીય વર્ષ 2025-26માં 7.7% નોંધાયેલા જીડીપી વૃદ્ધિ દરનો ઉલ્લેખ કરતા શ્રી સિંહે કહ્યું કે આ સિદ્ધિ છેલ્લા 12 વર્ષમાં બનેલા ભારતીય અર્થતંત્રની સ્થિતિસ્થાપકતાને દર્શાવે છે. સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે આર્થિક વિકાસને સ્થિરતા, આત્મવિશ્વાસ, ટકાઉપણું અને વિશ્વસનીયતા સાથે જોડ્યો છે. મધ્યપ્રદેશના ઇન્દોરમાં આજે ભારત લેટિન અમેરિકા અને કેરેબિયન વેપાર અને રોકાણ મંચનું આયોજન કરાયું છે, જેમાં 15 લેટિન અમેરિકન અને કેરેબિયન દેશોના રાજદૂત અને રાજદ્વારી પ્રતિનિધિઓની સાથે ઉદ્યોગ જગતના નેતાઓ અને રોકાણકારો ભાગ લેશે. આ કાર્યક્રમનો ઉદ્દેશ ભારત અને લેટિન અમેરિકા અને કેરેબિયન દેશો વચ્ચે વેપાર અને રોકાણની નવી તકો શોધવાનો છે. મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. કાર્યક્રમ દરમિયાન ઉત્પાદન અને સેવા ક્ષેત્રો માટે અલગ સત્રો યોજાશે. ઉત્પાદન સત્ર ફાર્માસ્યુટિકલ્સ, ઓટોમોબાઈલ્સ, કાપડ અને ફૂડ પ્રોસેસિંગ પર ધ્યાન કેન્દ્રિત કરશે. સેવા સત્રમાં આઈટી, પર્યટન, ફિનટેક અને શિક્ષણનો સમાવેશ થશે. ઉપરાંત રોકાણકારો અને ઉદ્યોગ પ્રતિનિધિઓ વચ્ચે વિવિધ બેઠકો પણ યોજાશે. દિલ્હી પોલીસે માલવીયાનગર આગ દુર્ઘટના મામલે કેશવ નેગી નામના એક હોટલ રસોઈયાની ધરપકડ કરી છે. ગત 3 જૂને માલવીયાનગરમાં એક હોટલમાં આગ લાગતા 21 લોકોના મોત થયા હતા, જ્યારે 40 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અગાઉ પોલીસે હોટલ માલિકની પણ સદોષ હત્યા અને અન્ય સંબંધિત કલમો હેઠળ ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે વધુ પૂછપરછ અને તપાસ ચાલી રહી છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે બિમસ્ટેક દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી. સોશિયલ મીડિયા પોસ્ટમાં ડોક્ટર જયશંકરે કહ્યું કે બિમસ્ટેક બંગાળની ખાડી ક્ષેત્રમાં સહિયારી સમૃદ્ધિ, જોડાણ અને સ્થિતિસ્થાપકતાને પ્રોત્સાહન આપવા તરફ આગળ વધી રહ્યું છે. તેમણે કહ્યું કે ભારત એકતા અને પરસ્પર સહયોગની ભાવનામાં બિમસ્ટેકના સભ્ય દેશો સાથે સહયોગને વધુ મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. બિમસ્ટેક અથવા બહુક્ષેત્રીય ટેકનિકલ અને આર્થિક સહકાર માટે ખાડી બંગાળની પહેલ એક પ્રાદેશિક સંગઠન છે, જેનો હેતુ બંગાળની ખાડીની સરહદે આવેલા દેશો વચ્ચે આર્થિક સહયોગને પ્રોત્સાહન આપવાનો છે. આંધ્રપ્રદેશમાં જનસેના પાર્ટીના પ્રમુખ પવન કલ્યાણે આગામી રાજ્યસભા ચૂંટણી માટે લિંગામનેની રમેશને પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. પાર્ટી દ્વારા જારી કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં આ જાહેરાત કરવામાં આવી હતી. લિંગામનેની રમેશ આજે પોતાનું ઉમેદવારીપત્ર ભરશે. પાર્ટીના જણાવ્યા અનુસાર રમેશ 2015થી જનસેના અને તેના નેતૃત્વ સાથે જોડાયેલા છે. મોરિશિયસે છેલ્લા 21 દિવસમાં કોંગો, યુગાન્ડા, દક્ષિણ સુદાનની મુસાફરી કરનારા અથવા ત્યાંથી પસાર થયેલા વિદેશી નાગરિકોના પ્રવેશ પર કામચલાઉ પ્રતિબંધ મૂક્યો છે. ઇબોલા વાયરસના પ્રકોપને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે. સ્થાનિક નાગરિકો અને વ્યવસાય અથવા વિદ્યાર્થી પરમિટ ધરાવતા વિદેશી નાગરિકોને દેશમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. જો કે જો તેઓએ છેલ્લા 3 અઠવાડિયામાં તેમાંથી કોઈપણ દેશની મુલાકાત લીધી હોય તો તેમને 21 દિવસ માટે ક્વોરન્ટાઇન રહેવું પડશે. અસરગ્રસ્ત દેશોમાંથી આવતા મુસાફરો માટે સ્ક્રીનિંગ પણ ફરજિયાત રહેશે. મોરિશિયસ સરકારે જુલાઈમાં દેશમાં યોજાનારી 18મી અમેરિકા આફ્રિકા બિઝનેસ સમિટને મુલતવી રાખવાની પણ હાકલ કરી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/giv અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. આસામ કેબિનેટે સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં હાલના 58%થી વધારો કરીને 60% કરવાનો નિર્ણય લીધો છે. ગઈકાલે ગુવાહાટીમાં મુખ્યમંત્રી ડોક્ટર હિમંતા બિસ્વા શર્માની અધ્યક્ષતામાં રાજ્ય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્ય કેબિનેટે દિબ્રુગઢને બીજા રાજ્ય રાજધાની ક્ષેત્ર તરીકે જાહેર કરવાના અને બીજા રાજ્ય રાજધાની ક્ષેત્ર વિકાસ સત્તામંડળની રચના કરવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપી હતી. આ પ્રદેશ દિબ્રુગઢ જિલ્લામાં દિબ્રુગઢ કેપિટલ કોમ્પ્લેક્સના 20 કિલોમીટરની ત્રિજ્યામાં આવશે. મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લાના કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં દુર્લભ જંગલી બિલાડી કારાકલ જોવા મળી છે. મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે તેને વન્યજીવન સંરક્ષણમાં એક મોટી સિદ્ધિ ગણાવી છે. તેમણે કહ્યું કે પ્રોજેક્ટ ચિત્તા હેઠળ કુનો રાષ્ટ્રીય ઉદ્યાન વન્યજીવન સંરક્ષણ માટે એક સફળ મોડલ તરીકે ઉભરી આવ્યું છે અને કારાકલનું પુનરાગમન તેનો પુરાવો.

બનાવ્યો છે. ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ FSSAIએ પશ્ચિમ ક્ષેત્રએ તમામ ખાદ્ય વ્યવસાયીઓને તાત્કાલિક ધોરણે પેકિંગ અથવા ખોરાક પીરસવા માટે અખબારનો ઉપયોગ બંધ કરવાનો નિર્ણય આપ્યો છે. મુંબઈમાં એક વડાપાઉં વિક્રેતાએ તાજેતરમાં પેકેજિંગ માટે અખબારનો ઉપયોગ કર્યો હતો. FSSAIએ ચેતવણી આપી હતી કે છાપકામની શાહીમાં સીસુ અને અન્ય ભારે ધાતુઓ સહિત અનેક હાનિકારક રસાયણો હોય છે. પેકેજિંગ માટે અખબારનો ઉપયોગ ખોરાક દૂષિત કરી શકે છે અને લાંબા સમય સુધી સ્વાસ્થ્ય માટે જોખમ ઊભું કરી શકે છે. અમેરિકાના સિએટલમાં આજે બીજો મેંગો મેજિક ફેસ્ટિવલ યોજાયો, જેમાં અમેરિકાના કોસ્ટકો જેવા છૂટક વેપારી સહિત ભારતીય ફળોના સૌથી વધુ અગ્રણી આયાતકારોએ ભાગ લીધો હતો. ફેસ્ટિવલમાં મહારાષ્ટ્રની આલ્ફોન્સો અને કેસર, આંધ્રપ્રદેશની બંગનપલ્લી અને હિમાયત, ઉત્તરપ્રદેશની લાંગરા અને દશેરી અને ગુજરાતની રાજાપુરી કેરીનું પ્રદર્શન યોજાયું છે. સિએટલમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે ગયા વર્ષે જુલાઈમાં અમેરિકન ગ્રાહકો માટે કોસ્ટકો જેવા મોટા રિટેલ સ્ટોર્સમાં ભારતીય કેરીની નવી પ્રીમિયમ જાત લાવવાના પ્રયાસ સાથે ભારત અને ગ્રેટર સિએટલ વિસ્તાર બંનેમાં વિવિધ હિસ્સેદારી સાથે ભાગીદારી કરી હતી. હવામાન વિભાગે આજે કેરળ અને માહેમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. ઉત્તર પૂર્વ ભારત, કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ઉપહિમાલય, પશ્ચિમ બંગાળ, તેલંગાણા, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, રાયલસીમા, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને લક્ષદ્વીપમાં પણ આવી જ સ્થિતિની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આજે દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, ઉત્તરાખંડ, પૂર્વ ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ઝારખંડ અને જમ્મુ કાશ્મીરમાં ભારે પવન સાથે વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરી છે. ભારત આજે પુરૂષોની અંડર 18 એશિયા કપ હોકી સ્પર્ધાની ફાઇનલમાં યજમાન જાપાન સામે રમશે. આ મેચ જાપાનના કાકામિગહારામાં ભારતીય સમય મુજબ બપોરે 3:30 વાગે શરૂ થશે. દરમિયાન ગઈકાલે સેમીફાઇનલમાં ભારતે પાકિસ્તાનને 5-3 હરાવ્યું હતું અને જાપાને મલેશિયાને 8-1 હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ત્રીજા સ્થાન માટેની મેચમાં પાકિસ્તાનનો મુકાબલો મલેશિયા સામે થશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. આરબીઆઈએ સરકારી જામીનગીરીમાં વિદેશી રોકાણકારો દ્વારા રોકાણને નિયંત્રિત કરવાના નિયમોને સરળ બનાવ્યા. દિલ્હી પોલીસે માલવીયા નગર આગ દુર્ઘટના મામલે કેશવ નેગી નામના હોટલના રસોઈયાની ધરપકડ કરી. મોરિશિયસે ઇબોલા સંક્રમણને પગલે કોંગો, યુગાન્ડા, દક્ષિણ સુદાનમાંથી આવેલ વિદેશી નાગરિકો પર કામચલાઉ પ્રવેશ પ્રતિબંધ લાદ્યો. આજે કેરળ અને માહેમાં ભારે વરસાદનું રેડ એલર્ટ અને ભારત આજે પુરૂષોની અંડર 18 એશિયા કપ હોકી સ્પર્ધાની ફાઇનલમાં જાપાન સામે રમશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश.
2: अगर टाइम मैनेजमेंट सीख ली और समय का प्रोडक्टिव यूज सीख लिया तो आप देखिए आप

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: પૂછે તે મન રે બિલકુલ બુજ મેરા ક્યાં નાવ રે ક્યા વાત હૈ મેઘા રે બદરા છાય રે ખાઈ હૈ રે હમને કસમ જા જા રે વા વા ઓર બોલે રે પપીહરા તો આપકી પસંદ હમસે.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે વલસાડ જિલ્લાના ઉમરગામના ધોળીપાડા સાંસ્કૃતિક ભવન ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ઉપસ્થિત રહ્યા. તેમણે પ્રાકૃતિક કૃષિને વ્યાપક બનાવવા માર્ગદર્શન આપ્યું હતું. શ્રી દેવવ્રતે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણના વિવિધ સ્ટોલની મુલાકાત લઈ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો નિહાળી ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. અગાઉ તેમણે ઉમરગામ તાલુકાના દેહેરી ગામ ખાતે રાત્રિસભા યોજી ગ્રામજનો સાથે પણ સંવાદ કર્યો હતો. અમદાવાદના મોટેરા ગામતળમાં આશારામ આશ્રમ પાસેના અનધિકૃત દબાણો આજે દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે 17 મકાનોના ગેરકાયદેસર ભાગને આજે હટાવવામાં આવી રહ્યો હોવાનું એસીપી વાણી દુધાતે જણાવ્યું હતું.
1: ગામમાં અમુક જમીન છે કે જે એએમસીના નામે હાલ છે, પરંતુ એમાં અમુક ગેરકાયદેસર બાંધકામ છે. એ બાંધકામને દૂર કરવા માટે એએમસી દ્વારા બંદોબસ્ત માંગવામાં આવ્યો હતો, જેમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને અને તમામ બંદોબસ્ત શાંતિપૂર્ણ રીતે પૂરો થાય એના માટે પોલીસ દ્વારા કુલ 150 જેટલા પોલીસ અધિકારી કર્મચારીઓની કુલ ફાળવણી કરવામાં આવી છે. પોલીસ અહીંયા શાંતિપૂર્વક રીતે સમગ્ર ડિમોલિશનની કાર્યવાહી પૂરી થાય એના માટે પોતાના તમામ સંસાધનો સાથે હાજર છે.
0: રાજ્યમાં જુદા જુદા સ્થળોએ થયેલા માર્ગ અકસ્માતમાં 8 જેટલા લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. મહીસાગરના લુણાવાડામાં એક કાર ચાલકે 3 બાળકોને અડફેટે લેતા એક બાળકનું સારવાર દરમિયાન મોત થયું છે. અમારા પ્રતિનિધિના જણાવ્યા પ્રમાણે લુણાવાડાના આરામપુરા ખાતે કાર ચાલકે અકસ્માત સર્જતા 3 બાળકોને અડફેટે લીધા હતા, જેમાંથી એક બાળકનું સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે અન્ય 2 બાળકોને વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા છે. પોલીસે કાર ચાલકને પકડી વધુ તપાસ હાથ ધરી છે. મોરબી હળવદ હાઇવે પર પૂર ઝડપે આવતી કાર ડમ્પરમાં ઘૂસી જતા 5ના મોત થયા હોવાના અહેવાલ છે, જ્યારે ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદ પર આવેલ જોણાવાટ ગામ પાસે કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થતાં 1 વ્યક્તિનું મોત થયું હતું. ઓવરલોડ મુસાફરો અને બાઇક ભરીને જતી તુફાન કાર ટ્રેક્ટર સાથે અથડાતા કારમાં સવાર 20થી વધુ લોકોને નાની મોટી ઇજા થયાના અહેવાલ છે, જ્યારે 2 વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તાપી જિલ્લાના કુકરમુંડા ગામ પાસે કાર પલટી જતા 1 યુવકનું મોત થયું હતું. કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી ગઈ હતી. અકસ્માતમાં યુવકનું મોત થયું હતું, જ્યારે કારમાં સવાર 5 લોકો ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા છે. રાજ્યમાં છેલ્લા 2 દાયકામાં 2,23,00,000થી વધુ ખેડૂતોએ વિનામૂલ્યે સોઇલ હેલ્થ કાર્ડ કઢાવ્યા છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે ચાલુ વર્ષે 2,18,000 સોઇલ હેલ્થ કાર્ડનો લક્ષ્યાંક નિર્ધારિત કરાયો છે. સોઇલ હેલ્થ કાર્ડમાં જમીનમાં રહેલા નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ જેવા 6 મુખ્ય તત્વોની તથા કોપર, આયર્ન, ઝીંક અને મેંગેનીઝ જેવા 6 સૂક્ષ્મ તત્વો સહિત કુલ 12 પેરામીટરનું પૃથ્થકરણ કરવામાં આવે છે. આ પૃથ્થકરણના આધારે ખેડૂતોને ખાતરના વપરાશ અંગે ભલામણ કરવામાં આવે છે. ભલામણના આધારે ખાતરના ઉપયોગથી ખાતરનો બિનજરૂરી વ્યય અટકે છે અને જમીન પણ સ્વસ્થ રહે છે. રાજ્યમાં હાલ જમીન ચકાસણી માટે 21 પ્રયોગશાળાઓ અને 1 સૂક્ષ્મ તત્વ પ્રયોગશાળા કાર્યરત છે. મહેસાણા જિલ્લામાંથી 7 જેટલા બાંગ્લાદેશી નાગરિક મળી આવ્યા છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે જિલ્લા પોલીસ દ્વારા 30 ટીમો બનાવી સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન 14 જેટલા શંકાસ્પદ શખ્સ મળી આવ્યા હતા. પૂછપરછ બાદ 5 મહિલાઓ સહિત 7 લોકો પાસે બાંગ્લાદેશી નાગરિક હોવાના વિદેશી પાસપોર્ટ સહિતના પુરાવા સામે આવ્યા હતા, ત્યારે તેઓને તેમના દેશમાં પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભાજપે રાજ્યસભાની ચૂંટણી માટે ગુજરાતમાંથી 4 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જેમાં ગીર સોમનાથ જિલ્લાના વતની માનસી પરમાર રાજ્યસભાના ભાજપના ઉમેદવાર તરીકે જાહેર થતા તેમણે પ્રતિક્રિયા આપી હતી.
2: ભારતીય જનતા પાર્ટી કે રાષ્ટ્રીય નેતૃત્વને રાજ્યસભા કે સાંસદ કા ઉમેદવાર મુજબ ઘોષિત કિયા હૈ. મેં પાર્ટી કે સભી શીર્ષ નેતૃત્વ કા હૃદયપૂર્વક આભાર માનતા હું. મેરે જૈસે એક બૂથ કે સામાન્ય કાર્યકર્તા કો ભારતીય જનતા પાર્ટી સભા કા સાંસદ કા ઉમેદવાર ઘોષિત કિયા હૈ. યે મેરે લિયે ખુશી કી બાત નહીં, લેકિન પૂરે હિન્દુસ્તાન કે જિતને ભી યુવા ભારતીય જનતા પાર્ટી મેં કામ કરતા

0: ते हैं, सभी के लिए ये खुशी की बात है। भी ये भारतीय जनता पार्टी में ही पॉसिबल है, संभव है।
1: पर्यावरणनी सुरक्षा એ સરકાર અને નાગરિકોની સામૂહિક જવાબદારી છે તેમ રાજ્યના વન પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત બે દિવસીય પર્યાવરણ કાર્ય શિબિરના ઉદઘાટન પ્રસંગે શ્રી મોઢવાડિયાએ જણાવ્યું કે પર્યાવરણની ચિંતા એ વૈશ્વિક છે, પરંતુ જ્યાં સુધી જનસામાન્યમાં જાગૃતિ નહીં આવે અને વ્યક્તિગત સ્તરે પગલાં નહીં લેવાય ત્યાં સુધી ઇચ્છનીય પરિણામો પ્રાપ્ત નહીં થઈ શકે. તેમણે ઉમેર્યું કે માત્ર સરકારી નીતિ અને ટેકનોલોજીથી પરિણામ પ્રાપ્ત નહીં થાય. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: હર રોજ સુબહ 7 સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ. હર રોજ રાત 10 સુનીએ કાર્યક્રમ છાયા ગીત, પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
3: આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમમાં સાંભળશો સૌ પ્રથમ ભૂપિંદરના સ્વરમાં રાવજી પટેલે લખેલી અને અજીત શેઠે સ્વરબદ્ધ કરેલી ગીત રચના.
4: અમરગઢની ટીબી હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લઈ રહેલા રાવજી પટેલની અમર ગીત રચના છે. મારી આંખે કંકુના સૂરજ આથમ્યા. આ ગીતમાં એક દિવસ લગ્ન કરીને જે કમાડ પર કંકુના થાપા માર્યા હશે તે કરુણતાથી ભૂંસાઈ જતા અહીં કલ્પ્યા છે. હણહણતી સુવાસ, અજવાળા પહેરીને ઊભા શ્વાસ જેવામાં અભિવ્યક્તિ ગુજરાતી કવિતાના શિખર પર બેઠી છે. મૃત્યુની તીવ્ર સંવેદના અને અભિવ્યક્તિની ફૂલ સહજ કોમળતા આ ગીતને વાગીશ્વરીનું કર્ણફૂલ બનાવી રહે છે.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ. હર રોજ રાત 10 બજે સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
3: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
2: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી

0: 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ. હર રોજ રાત 10 બજે સુનીએ કાર્યક્રમ છાયા ગીત, પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
3: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય,
2: બધું મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
4: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
5: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
6: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
6: એટલે?
2: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
4: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
7: સપનો કો હકીકત મે બદલને કે લિયે સહી સમય પર સહી કદમ ઉઠાના જરૂરી હૈ. ભારતીય વાયુ સેના મે કમિશન્ડ ઓફિસર બનને કે લિયે એફકેટ 2 ઓફ 2026 કે આવેદન 20 મે સે ખુલે હૈ. વિવરણ કે લિયે વિઝિટ કરે afcat.edcil.co.in પર.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: ગુજરાતી ગીતોનો કાર્યક્રમમાં માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે સાંભળશો અવિનાશ વ્યાસે લખેલી અને ગૌરાંગ વ્યાસે સ્વરબદ્ધ કરેલી ગીત રચનાને વિવાદેસાઈ અને હર્ષદા રાવલના સ્વરોમાં.

શું તમે તૈયાર કરો છો હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેડીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
1: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
3: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં. સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: આપ છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર સાથે માણી રહ્યા છો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ આપ સાંભળશો વિરાજ ઉપાધ્યાય અને વિરાજ ઉપાધ્યાયના સ્વરોમાં. સંગીત નિર્દેશન દક્ષેશ ધ્રુવનું અને ગીતના શબ્દો છે વિનોદ જોશીના.

આગીત સાથે જ આજનું ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો મુંબઈથી પ્રસારિત કાર્યક્રમ મન ચાહે ગીત.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: મન ચાહે ગીત.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
1: મત મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
2: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
6: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
5: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
6: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
5: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.

0: પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ થી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિક નો કચરો અલગ થી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેન માં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિક ને બદલે કાપડ ની થેલી, સ્ટીલ ની બોટલ વગેરે નો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ માં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ થી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિક નો કચરો અલગ થી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેન માં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિક ને બદલે કાપડ ની થેલી, સ્ટીલ ની બોટલ વગેરે નો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ માં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિત માં પ્રસારિત.

નમસ્કાર શ્રોતા મિત્રો, 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર છે. કાર્યક્રમની શરૂઆત કરીશું. કાર્યક્રમનું નામ છે સરગમ, જેમાં સૌ પ્રથમ ગીત સાંભળીશું. ફિલ્મ માચીસ, ગાયક છે હરિહરન સુરેશ વાડકર, વિનોદ સહગલ, રૂપાંગર બાગચી, સંગીત આપ્યું છે વિશાલ ભારદ્વાજ અને ગીતકાર છે ગુલઝાર.

0: સરગમ કાર્યક્રમની હવેની પ્રસ્તુતિમાં સાંભળીશું ફિલ્મ હમનું આ ગીત. સ્વર આપ્યો છે મોહમ્મદ અઝીઝ, ઉદિત નારાયણ, અલકા યાજ્ઞિક, સુદેશ ભોંસલે અને સોનાલી બાજપેયીએ. સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલ અને શબ્દો છે આનંદ બક્ષીના.
1: Chick chick bum bum bum chick chick bum.

કાર્યક્રમમાં આગળની પ્રસ્તુતિ જે છે ફિલ્મ 1942 લવ સ્ટોરીનું, એના ગાયક છે કુમાર સાનુ અને સંગીત આપ્યું છે આર ડી બર્મનનું.

મિત્રો, જીવન એક સુંદર મુસાફરી છે અને આ સફરના દરેક વળાંક પર સંગીત આપણો સાથી બનીને રહે છે. આજે આપણે એક એવા ગીતની વાત કરીશું જે આપણને શીખવે છે કે મુશ્કેલીઓ ભલે ગમે તેટલી હોય પણ જો સાથ સારો હોય તો રસ્તો આપોઆપ કપાઈ જાય છે. માણીશું ફિલ્મ હમ હે રાહી પ્યાર કેનું આ ગીત, જેના ગાયક છે કુમાર સાનુ, અલકા યાજ્ઞિક અને સાથીઓના સ્વરમાં, સંગીત નદીમ શ્રવણ અને શબ્દો છે સમીરના.

0: આકાશવાણી છે. આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ. પેઢીઓ બદલાય, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી. આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી. 90 વર્ષ. જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી. તારીખ 8 જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી. આકાશવાણી એક મેઘનો 90 વર્ષનો સાથ, એક અકબંધ અતૂટ વિશ્વાસ, એટલે આકાશવાણી.
1: શ્રોતા મિત્રો, આ સાથે જ સરગમ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણી વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્રથી કરવામાં આવ્યું. હવે પછીનો કાર્યક્રમ છે સુરીલી સાંજ, જેમાં સાંભળીશું ગુજરાતી ગીતો, જેમાં સૌ પ્રથમ ગીત સાંભળીશું જેના ગાયક છે મુકેશ અને સંગીત આપ્યું છે વિશ્તપ બલસારાય.

0: રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
1: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. 4 કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
2: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
3: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
4: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ. હર રોજ રાત 10 બજે સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: શું તમે તૈયારી કરી છે હીટસ્ટ્રોકથી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટવેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
2: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
3: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
2: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે: લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
4: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
5: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
2: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
4: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
6: શ્રોતા મિત્રો, જ્યારે પાટણના પટોળાની વાત આવે ત્યારે કસબીઓની મહેનત અને સ્નેહની સુગંધ મહેકી ઉઠે છે. પટોળા પ્રત્યેનો એક અનોખો મોહ કવિએ આ ગીતમાં સુંદર રીતે બતાવ્યો છે. ગીતના સંગીતકાર છે અવિનાશ વ્યાસ અને ગાયક છે આશા ભોંસલે.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: શું તમે તૈયાર છો હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેડીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસો

0: બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે? અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
2: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
2: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ.

0: જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
1: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
1: એટલે?
2: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
4: હવે પછીનું જે ગુજરાતી ગીત આવી ગયું છે તેનો સ્વર આપ્યો છે આશા ભોંસલે અને ગીત સંગીત છે અવિનાશ વ્યાસનું.

0: એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
0: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં, સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય. બધું મિક્સ થોડી કરાય.
1: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
5: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
5: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
6: મુકેશના સ્વરમાં સાંભળીશું આ ગીત અને શબ્દરચના છે રમેશ ગુપ્તાની.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
1: બધું મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
3: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

આ ગીત સાથે જ ગુજરાતી ગીતોનો સુરીલી સાંજ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સમય થયો છે સુરીલા સફર કાર્યક્રમ એટલે કે હિન્દી રેટ્રો ગીતોનો, જેમાં સાંભળીશું ફિલ્મ ચિત્રલેખાનું એક અતિ સુંદર ગીત, સાહિર લુધિયાનવીના શબ્દો. રોશને તેને સંગીતથી મળ્યું છે અને લતા મંગેશકરના અવાજમાં પ્રસ્તુત છે આ ગીત, જે રાગ કામોદ પર આધારિત છે.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: શ્રોતા મિત્રો, ચાલો જઈએ એ સુવર્ણ યુગમાં જ્યાં નૌશાદના સંગીતની મધુરતા છે અને શકીલ બદાયુનીના શબ્દોમાં છલકાતો પ્રેમ છે. લતા મંગેશકર અને સાથીઓના અવાજમાં ફિલ્મ ઉડન ખટોલાનું આ અમર ગીત, જે રાગ પીલુ પર આધારિત છે.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: હવે માણીશું ફિલ્મ સીમાનું એક લોકપ્રિય ગીત, જે ગીતકાર છે શૈલેન્દ્ર, સંગીત આપ્યું છે શંકર જયકિશને અને સ્વર આપ્યો છે લતા મંગેશકર. પ્રસ્તુત છે રાગ જય જયવંતી પર આધારિત એક સુંદર રચના.

ભારતીય સંસ્કૃતિમાં નારીને ઘરની લક્ષ્મી માનવામાં આવે છે. આ ભાવનાને સંગીતના સુરોમાં ઢાળીને સુંદર રીતે રજૂ કરાયેલી રચના

ના, એટલે ફિલ્મ ભાભી કી ચુડિયાનું આ એક ગીત જેને મુકેશે સ્વર આપ્યો છે. શબ્દો છે પંડિત નરેન્દ્ર શર્માના અને સંગીત છે સુધીર ફડકેનું.

સુરીલા સફર કાર્યક્રમમાં હવે પ્રસ્તુત છે ફિલ્મ શબાબનું એક લોકપ્રિય ગીત, જેના ગીતકાર છે શકીલ બદાયુની, સંગીતકાર છે નૌશાદ અને લતા મંગેશકર, અને હેમંત કુમારે સ્વર આપ્યો છે.

શ્રોતા મિત્રો, હવે સાંભળીશું ફિલ્મ દુલ્હન એક રાતકીનું એક સુંદર ગીત, જેના ગીતકાર છે રાજા મહેંદી અલી ખાન. સંગીતથી મળ્યું છે સંગીતકાર મદન મોહને, ગાયક છે લતા મંગેશકર અને ગીતના શબ્દો છે મેને રંગલી આજ ચુનરિયા.

હવે પછીનું જે ગીત આવેલું છે તે છે ફિલ્મ શ્રી 420નું. સ્વર લતા મંગેશકર, મુકેશ અને સાથીઓએ આપ્યું છે. સંગીત શંકર જયકિશન અને શબ્દો છે શૈલેન્દ્રના.

0: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો સુરીલા સફર કાર્યક્રમ અંતર્ગત કેટલાક હિન્દી રેટ્રો ગીતો. આ ગીતોમાં હવે પછીનું ગીત સાંભળીશું ફિલ્મ અભિનેત્રી, સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલ, ગાયક લતા મંગેશકર અને કિશોર કુમારના યુગલ સ્વર, શબ્દો મજરૂ સુલતાનપુરીના.
1: હસો મત, બોલો.

હવે પછીનું ગીત આવી રહ્યું છે ફિલ્મ મેરા સાયાનું. સ્વર આપ્યો છે લતા મંગેશકર, સંગીત મદન મોહન અને શબ્દ છે રાજા મહેંદી અલી ખાનના.

કાર્યક્રમમાં આગળ ગીત સાંભળીશું ફિલ્મ ગુંજ ઉઠી શહેનાઈનું. સ્વર છે લતા મંગેશકર, સંગીત આપ્યું છે વસંત દેસાઈએ અને શબ્દો છે શૈલેન્દ્રના.

આપ જે ગીત સાંભળી રહ્યા હતા તે હતું ફિલ્મ ગંગા જમુનાનું. ગાયક લતા મંગેશકર, સંગીત આપ્યું હતું નૌશાદ અને ગીતકાર હતા શકીલ બદાયુની. હવે પછીનું જે ગીત આવી રહ્યું છે તે છે ફિલ્મ અનપટ. સંગીત મદન મોહન, સ્વર લતા મંગેશકર, શબ્દો રાજા મહેંદી અલી ખાનના. સાંભળીએ રાગ યમન પર આધારિત આ ગીત.

આપ જે ગીત સાંભળી રહ્યા હતા તે હતું ફિલ્મ હમ દોનો. હવે ગીત સાંભળીશું ફિલ્મ હરિયાલી ઓર રાસ્તાનું. સંગીત જયકિશન, ગાયક લતા મંગેશકર અને મુકેશ, અને શબ્દો છે શૈલેન્દ્રના.

0: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા સુરીલા સફર કાર્યક્રમ અંતર્ગત કેટલાક હિન્દી રેટ્રો ગીતો. કાર્યક્રમને અહીં વિરામ આપવો પડશે. સમય થયો છે 7 વાગશે. અમારા મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત કરીશું કાર્યક્રમ વિશેષ જયમાલા. થોડી ક્ષણોમાં
1: इस कार्यक्रम के प्रायोजक देव दर्शन, धूप, अगरबत्ती, धूप स्टिक्स, कोन्स एवं हवन सामग्री.

0: શ્રોતા મિત્રો, વિશેષ જયમાલા કાર્યક્રમને અહીં થોડા સમય માટે વિરામ આપીએ. સમય થયો છે અમદાવાદથી પ્રસારિત પ્રાદેશિક સમાચાર થોડીક ક્ષણોમાં.
1: આ મારો નાનો ભાઈ છે ને,

0: નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે નિર્માણાધીન વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષા કરી. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ પર્યાવરણની સુરક્ષાને સરકાર અને નાગરિકોની સામૂહિક જવાબદારી ગણાવી. રાજ્યના કાયમી પોલીસ વડા તરીકે આઈપીએસ અધિકારી જીએસ મલિકની નિમણૂક. અમદાવાદના વટવામાંથી 28 લાખ રૂપિયાના મૂલ્યની બનાવટી ચલણી નોટો જપ્ત કરાઈ. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદની આગાહી. અને અમદાવાદમાં રમાઈ રહેલી વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં ભારતના રોહન તાયડેએ સુવર્ણચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર ખાતે નિર્માણાધીન વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષા કરી. તેમણે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટના 3 તબક્કાના કામોનું સ્થળ નિરીક્ષણ કર્યું. દરમિયાન તેમણે કામગીરી સમયબદ્ધ અને ગુણવત્તાયુક્ત ધોરણે હાથ ધરાય તે અંગે સૂચન કર્યું. શ્રી પટેલે ગાંધીનગર નજીક નિર્માણ પામી રહેલા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના નવા ભવનની કામગીરીની સ્થળ મુલાકાત લીધી. 100 એકર જમીન પર લેકાવાડામાં બની રહેલું જીટીયુનું ભવન આગામી ઓક્ટોબર સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, પંચાયતો અને ઉદ્યોગોના નાણાકીય યોગદાનથી પર્યાવરણ માટે એક અલાયદું ભંડોળ ઊભું કરવા સૂચન કર્યું છે. ગાંધીનગર ખાતે 2 દિવસીય પર્યાવરણ કાર્ય શિબિર 2026ના ઉદ્ઘાટન પ્રસંગે શ્રી મોઢવાડિયાએ જણાવ્યું કે પર્યાવરણની સુરક્ષા એ સરકાર અને નાગરિકોની સામૂહિક જવાબદારી છે. તેમણે ઉમેર્યું કે માત્ર સરકારી નીતિ અને ટેકનોલોજીથી પરિણામ પ્રાપ્ત નહીં થાય. રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ તથા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબીના સંયુક્ત ઉપક્રમે યોજાઈ રહેલી આ 2 દિવસની કાર્યશિબિરમાં રાજ્યમાં પર્યાવરણીય પડકારો, નિયમનાત્મક સુધારા, સંસ્થાકીય ક્ષમતાવર્ધન તથા ભવિષ્યલક્ષી આયોજન અંગે વિસ્તૃત ચર્ચા અને મંથન કરાશે. નબળી ગુણવત્તા સામે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ્લ પાંચેતિયાએ કડક કાર્યવાહી કરી છે. અમરેલી જિલ્લાના ચમારડી ગામમાં પેટા આરોગ્ય કેન્દ્રના બાંધકામમાં ક્ષતિઓ અને ગુણવત્તાના ધોરણો અંગે થયેલી ફરિયાદને ધ્યાને લઈ તેમણે તાત્કાલિક પ્રાથમિક તપાસના આદેશ આપ્યા છે. આ મામલે જવાબદાર એન્જિનિયરને કારણ દર્શક નોટિસ પણ પાઠવવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું છે.
1: પૂરા પૈસા ચૂકવવા છતાં જો આવું વીક કામ અમે ચલાવી લેવા માંગતા નથી, માટે જ્યાં જ્યાં કામ ચાલે છે ત્યાં આના પરિણામો સરસ રીતે અમે પ્રાપ્ત કરવા માંગે છે. માટે વીક કામ કરતા હોય તો હજી સુધરે અને સારું કામ કરવા મળે, નબળો ભાગ દૂર કરવાનો હું કડક સૂચના આપું છું.
0: આઈપીએસ અધિકારી જીએસ મલિકને ગુજરાતના નવા પોલીસ વડા તરીકે નિયુક્ત કરાયા છે. શ્રી મલિક 1993ની બેચના ભારતીય પોલીસ સેવાના અધિકારી છે અને હાલ અમદાવાદના પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓ બીએસએફના આઈજી તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે આઈપીએસ અધિકારી વિકાસ સહાયની નિવૃત્તિ બાદ ડોક્ટર KLN રાવને ઇન્ચાર્જ પોલીસ વડા બનાવાયા હતા, ત્યારે રાજ્યના ગૃહ વિભાગે કાયમી વડા તરીકે શ્રી મલિકની નિમણૂક કરી છે. અમદાવાદના વટવા વિસ્તારમાંથી 28 લાખ રૂપિયાના મૂલ્યની બનાવટી ચલણી નોટો મળી આવી છે. આ મામલે પોલીસે એક સગીર સહિત 7 આરોપીઓની ધરપકડ કરી છે. આ ટોળકી બનાવટી નોટો છાપવાનું કામ કરી રહી હોવાનું ઝોન 9 DCP મયુર પાટીલે જણાવ્યું છે.
2: मर्डर के आरोपियों को हरियाणा से अरेस्ट किया गया था, तो उन्होंने कबूल किया कि हम वहाँ पर नकली नोट बनाते थे और नकली नोट को बना के हम मार्केट में डिस्ट्रीब्यूशन कर रहे थे. अभी तक 6 आरोपी पकड़े गए हैं. 7वां इमरान खुद आरोपी था. अभी तक जो उन्होंने 60 लाख रुपए की नोट छापी थी ऐसा उनका कहना है. लगभग 29 लाख रुपए हमने बरामद कर लिए है.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in

0: @ghu અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABD ને ફોલો કરશો. પંચમહાલના હાલોલ તાલુકાના કંજરી ગામના એક વ્યક્તિએ સરકારી નોકરી અપાવવાના બહાને 1,66,00,000 રૂપિયાની છેતરપિંડી કરી છે. પોલીસ તપાસમાં 2 PSI, 1 SPના પૂર્વ PA સહિત 30થી વધુ લોકો આ છેતરપિંડીમાં ફસાયા હોવાનું સામે આવ્યું હતું. આરોપીએ પોતાને FCIના ડાયરેક્ટર તરીકે ઓળખાવી નોકરીની લાલચ આપી લાખો રૂપિયા પડાવ્યા હતા. રિમાન્ડ દરમિયાન પોલીસે બોગસ કોલ લેટર અને અન્ય મહત્વના પુરાવા જપ્ત કર્યા છે. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારને 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે મહીસાગર જિલ્લામાં 21 જૂન સુધી વિવિધ જનકલ્યાણકારી કાર્યક્રમોનું આયોજન કરાશે. આ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં જિલ્લા કલેક્ટર અર્પિત સાગરે આ 17 દિવસીય મહોત્સવની વિગતવાર રૂપરેખા આપી હતી.
1: કુલ 31 જન કલ્યાણ શિબિર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જિલ્લાના અલગ અલગ સ્થળો સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે. વૃક્ષારોપણ અને જતન અભિયાન એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત આશરે 15,000 કરતા વધુ વૃક્ષારોપણ આયોજન કરવામાં આવેલ છે. જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડવા માટે પ્રાકૃતિક ખેતી કાર્યશાળા પટેલ સમાજની વાડી 19 રોજ સવારે 10 કલાકે રાખવામાં આવેલ છે. વિશ્વ યોગા દિવસ 21 જૂન 2026 ની જિલ્લા કક્ષાની ઉજવણી પોલીસ પરેડ
0: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સાયક્લોનિક સર્ક્યુલેશન અને પશ્ચિમી વિક્ષોભની અસરને કારણે આગામી 7 દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ રહી શકે છે. બીજી તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમી પણ યથાવત છે. અમદાવાદમાં આજે રાજ્યનું સૌથી વધુ 41.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશય યાદવે જણાવ્યું છે.
2: मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 7 दिनों के लिए मैक्सिमम टेम्परेचर नोलर चेंज में रहेगा. अहमदाबाद में जो मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है 41.3 डिग्री सेल्सियस, और पूरे गुजरात स्टेट की बात करेंगे जहां पर सबसे ज्यादा मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है वो अहमदाबाद 41.3 डिग्री सेल्सियस, और 15 जून के आसपास ही गुजरात स्टेट में मानसून प्रवेश करने का.
0: અમદાવાદમાં રમાઈ રહેલી વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપ 2026માં ભારતના રોહન તાયડેએ આજે સુવર્ણચંદ્રક જીત્યો છે. તેમણે છોકરાઓની સબ જુનિયર આર્ટિસ્ટિક સિંગલ સ્પર્ધામાં આ સિદ્ધિ મેળવી છે. ચંદ્રક જીત્યા બાદ તેમણે ખુશી વ્યક્ત કરી છે.
3: નમસ્તે, મેરા નામ રોહન સુનિલ તાયડે, મેં મહારાષ્ટ્ર સે હું, ઓર મેને જો આર્ટિસ્ટિક સિંગલ કિયા ઉસમેં મેરે કો ગોલ્ડ મેડલ મિલા હૈ, મેરે કો બહોત ખુશી હો રહી હૈ. મેને તો મેરે ઘર પે બહોત ટ્રેનિંગ કી થી, પર જો કેમ્પ મેં મેને 1 મહિના ટ્રેનિંગ કી ઉસસે ભી બહોત મેરે કો કુછ સીખને કો મિલા. સંદીપ સર ને ફાઇનલ કે પહેલે મેરે કો યે બતાયા કી એકદમ નોર્મલ રહે, એક્સપ્રેશન્સ દે, ડાન્સ અચ્છે સે કર, ઓર આસન હોલ્ડ.
0: વિશ્વકક્ષાની આ યોગાસન સ્પર્ધામાં ભારતે 6 સુવર્ણ સહિત કુલ 7 ચંદ્રક જીત્યા છે. ગઈકાલે ભારતે ભારતના સબ જુનિયર બોયઝ ટ્રેડિશનલ ગ્રુપની ટીમે નેપાળને હરાવી સુવર્ણચંદ્રક જીત્યો, જ્યારે ભારતની જુનિયર ગર્લ્સ ટ્રેડિશનલ ગ્રુપની ટીમે પણ નેપાળને હરાવી સુવર્ણચંદ્રક જીતવામાં સફળતા મેળવી. મેડલ ટેબલમાં ભારતે ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. ઇન્ડિયન એસોસિએશન ઓફ ઓક્યુપેશનલ હેલ્થ ભરૂચ અંકલેશ્વર શાખા દ્વારા 2 દિવસીય ગુજકોન પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિષદ દરમિયાન આરોગ્ય અને સલામતી, કર્મચારીઓની સુખાકારી, માનસિક આરોગ્ય, વ્યવસાયજન્ય રોગોની અટકાયત તેમજ ઉદ્યોગોમાં ઊભા થતા નવા આરોગ્ય પડકારો જેવા વિષયો પર નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પરિષદ ઉદ્યોગોમાં વધુ સુરક્ષિત અને સ્વસ્થ કાર્ય સંસ્કૃતિના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે તેવી આશા રખાઈ છે. જામનગરના સિક્કામાં આવેલ ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ GSECL ખાતે આજે ભૂકંપ અંગે મેગા મોક ડ્રિલ યોજાઈ. આપત્તિ સમયે ત્વરિત અને અસરકારક પ્રતિસાદ સુનિશ્ચિત કરવા માટે આ મોક ડ્રિલનું આયોજન કરાયું હતું. ગીર સોમનાથ જિલ્લામાં રાષ્ટ્રીય રક્તપિત્ત જાગૃતિ અભિયાન હેઠળ આરોગ્ય કર્મચારીઓ 174 વિસ્તારની મુલાકાત લેશે. 8 થી 18 જૂન સુધી લોકોને જાગૃત કરી કુષ્ઠરોગ એટલે કે રક્તપિત્તના દર્દીઓને વિનામૂલ્યે સારવાર અપાશે. વડસાડ જિલ્લાના વાપીની આર્ચી ઘેટિયાએ રાજ્ય તેમજ રાષ્ટ્રીય સ્તરે બેડમિન્ટનમાં અંડર 17 ગર્લ્સ ડબલ્સ કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્કિંગમાં 13મો ક્રમાંક હાંસલ કર્યો છે. માત્ર 17 વર્ષની વયે આર્ચી અંડર 17 કેટેગરીમાં 5 વખત ગર્લ્સ ડબલ્સ રાજ્ય ચેમ્પિયન, 2 વખત મિક્સ ડબલ રાજ્ય ચેમ્પિયન બની છે. ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓની સાથે સાથે અંડર 19 કેટેગરીમાં

ભારતીય ઉત્તમ દેખાવ કરતા ચાર વખત ગર્લ્સ ડબલ્સ રાજ્ય ચેમ્પિયન્સ મિક્સ ડબલ અને ચેમ્પિયન તથા વેસ્ટ ઝોન ગર્લ્સ ડબલ્સમાં તૃતીય સ્થાન મેળવ્યું છે. સિંહોમાં બેબીસિયા નામના રોગના લક્ષણ જોવા મળ્યા બાદ જૂનાગઢ પશુપાલન વિભાગે ગાય અને ભેંસ જેવા પશુ પર ઇતરડીનાશક દવા છંટકાવની કામગીરી શરૂ કરી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે નિર્માણાધીન વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષા કરી. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ પર્યાવરણની સુરક્ષાને સરકાર અને નાગરિકોની સામૂહિક જવાબદારી ગણાવી. રાજ્યના કાયમી પોલીસ વડા તરીકે આઈપીએસ અધિકારી જીએસ મલિકની નિમણૂક થઈ. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદની આગાહી. અને અમદાવાદમાં રમાઈ રહેલી વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં ભારતના રોહન તાયડેએ સુવર્ણચંદ્રક જીત્યો. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: શ્રોતા મિત્રો, લઈ જશું અમને આપને અમારા મુંબઈ કેન્દ્ર પાસે અને માણીશું વિશેષ જયમાલાનો શેષ ભાગ.
2: And the child. और वो नॉवेल भी थी, उसके ऊपर वो हिंदी में मासूम किया, लेकिन बहुत बेहतरीन किया है. उसका गाना मुझे अच्छा लगता है और बच्चों के लिए तो बहुत उत्साहदायक गाना है वो. लकड़ी की काठी, काठी पे घोड़ा.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, અમારી ઘડિયાળમાં 7:45 થવા આવી છે. પ્રસ્તુત છે એક ગુજરાતી ગીત જેને સ્વર આપ્યો છે વિભા દેસાઈએ.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર છે. પ્રસ્તુત છે થોડીક ક્ષણોમાં ગુજરાતીમાં સમાચાર.

0: વિકાસને વધુ વેગ આપવા માટે વિવિધ વિચારો અને પગલાંઓની ચર્ચા કરી. જીવન જીવવાની સરળતા અને વ્યવસાય કરવાની સરળતા સુધારવા માટે વિવિધ સુધારાઓની પણ ચર્ચા કરવામાં આવી. સભ્યોએ પશ્ચિમ એશિયા સંઘર્ષની ભારત અને વિશ્વ પર અસરનું પોતાનું મૂલ્યાંકન પણ આપ્યું. પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે તેમણે ભારતના આર્થિક પરિવર્તન અને લાંબા ગાળાના વિકાસ પ્રાથમિકતાઓ સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી. તેમણે સુધારા યાત્રામાં વધુ ગતિ મેળવવા અને જીવન જીવવાની સરળતા તેમજ વ્યવસાય કરવાની સરળતા સુનિશ્ચિત કરવા અંગેના દ્રષ્ટિકોણ પણ શેર કર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નોર્વે ચેસ 2026નો ખિતાબ જીતવા બદલ આર પ્રજ્ઞાનંદાને અભિનંદન પાઠવ્યા હતા. શ્રી મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે આ નોંધપાત્ર સિદ્ધિ તેમને સતત શ્રેષ્ઠતાને પ્રતિબિંબિત કરે છે. પ્રધાનમંત્રીએ તેમના ભવિષ્યના પ્રયાસોમાં તેમને શુભેચ્છાઓ પણ પાઠવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગ્રાન્ડમાસ્ટર આર પ્રજ્ઞાનંદાને પણ અભિનંદન પાઠવતા સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે સમર્પણ, તેજસ્વી ચાલ અને વ્યૂહાત્મક વિચાર શ્રેણી દ્વારા તેમની જીતે દેશને ગૌરવ અપાયું છે. તેમણે કહ્યું કે યુવા ચેસ્ટારની સિદ્ધિ દેશભરના યુવાનોને પ્રેરણા આપતી રહેશે. પંજાબના ફિરોઝપુર જિલ્લામાં થયેલા અકસ્માત પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઊંડો શોક વ્યક્ત કર્યો. સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી. પ્રધાનમંત્રીએ મૃતકોના પરિવારોને રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાય જાહેરાત કરી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું છે કે જ્યારે ઘણા દેશો આર્થિક અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યા છે ત્યારે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા બની રહી છે. સાંભળીએ એક અહેવાલ.
1: वित्त वर्ष 2025-26 में दर्ज 7.7% की सकल घरेलू उत्पाद वृद्धि दर का जिक्र करते हुए श्री राजनाथ सिंह ने कहा कि ये उपलब्धि पिछले 12 वर्ष में भारतीय अर्थव्यवस्था की दृढ़ता और मजबूती का संकेत है. रक्षा मंत्री ने कहा कि राष्ट्र निर्माण के प्रति श्री मोदी की अटूट प्रतिबद्धता, नवाचार, बुनियादी ढांचा और उद्यमिता तथा वैश्विक चुनौतियों से देश को उबारने की उनकी क्षमता ने भारत को एक आत्मविश्वासपूर्ण, दृढ़ और वैश्विक स्तर पर सम्मानित आर्थिक शक्ति में बदल दिया है. उन्होंने कहा कि ये उल्लेखनीय वृद्धि नए अवसर पैदा कर रही है और 14 करोड़ भारतीयों की आकांक्षाओं को मजबूत कर रही है. समर्थ की रिपोर्ट के साथ समाचार कक्ष से सरफिरोजी.
0: વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે નવી દિલ્હીમાં નેપાળના વિદેશ મંત્રી શિશિર ખાનલ સાથે વાતચીત કરશે. નેપાળના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ બેઠકમાં વેપાર, રોકાણ, કનેક્ટિવિટી, ઉર્જા અને લોકો વચ્ચેના સંબંધો સહિતના મુખ્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવાના ઉદ્દેશ્ય સાથે પરસ્પર હિતના મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે આ મુલાકાત ભારત અને નેપાળ વચ્ચેની ખાસ ભાગીદારીને વધુ મજબૂત બનાવશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે પશ્ચિમ બંગાળમાં લાંબા સમયથી પડતર રેલવે પ્રોજેક્ટ્સના ઉકેલથી રાજ્યમાં રેલવે માળખાગત વિકાસના નવા યુગની શરૂઆત થશે. કોલકાતાના નબન્ના ખાતે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી સાથે સંયુક્ત પત્રકાર પરિષદ દરમિયાન શ્રી વૈષ્ણવે માહિતી આપી હતી કે વર્ષ 2026-27 માટે રેલવે બજેટમાં પશ્ચિમ બંગાળ માટે 14,205 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. રેલવે મંત્રીએ આગામી 5 વર્ષમાં કોલકાતા મેટ્રો માટે 60 નવી ટ્રેનો શરૂ કરવાની જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકારે લીગલ મેટ્રોલોજી ફ્રેમવર્ક હેઠળ ખાદ્ય તેલો માટે પ્રમાણભૂત પેકિંગ રજૂ કર્યા છે, જે બજારમાં વધુ પારદર્શિતા અને એકરૂપતા લાવે છે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે જણાવ્યું હતું કે સુધારેલા નિયમો હેઠળ પામ તેલ, પામોલિન, સોયાબીન તેલ, સૂર્યમુખી તેલ, સરસવનું તેલ, મગફળીનું તેલ, તલનું તેલ, ચોખાના ભૂસાનું તેલ, કપાસના બીજનું તેલ અને મકાઈનું તેલ સહિતના મુખ્ય ખાદ્ય તેલો માટે પ્રમાણભૂત પેક કદ નિર્ધારિત કરવામાં આવ્યા છે. મંજૂર પેક કદ 200 ગ્રામ, 500 ગ્રામ, 1-5 કિલો, 15 કિલો અને 20 કિલો છે. મધ્યપ્રદેશમાં ભાજપના બંને ઉમેદવાર પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુગ અને રજનીશ અગ્રવાલ આજે રાજ્યસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારીપત્રો ભર્યા. ભોપાલ વિધાનસભાના રિટર્નિંગ ઓફિસર સમક્ષ ઉમેદવારીપત્રો રજૂ કરવામાં આવ્યા. આ પ્રસંગે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ, મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ, ભાજપના પ્રદેશ પ્રમુખ હેમંત ખંડેલવાલ અને મંત્રી કૈલાસ વિજયવર્ગીય હાજર રહ્યા હતા. કોંગ્રેસે મંદસૌરના ભૂતપૂર્વ સાંસદ મીનાક્ષી નટરાજનને પોતાના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. મધ્યપ્રદેશમાંથી રાજ્યસભાની 3 બેઠકો માટે ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ 8 જૂન છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ ચેનલ AIR news_ABAD ને ફોલો કરો.

આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીએમ આર્થિક સલાહકાર પરિષદની અધ્યક્ષતા કરી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું, વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની રહી છે. કેન્દ્ર સરકારે ખાદ્ય તેલો માટે પ્રમાણભૂત પેકિંગ રજૂ કર્યા. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતના યુવાનોને દેશની સૌથી મોટી તાકાત ગણાવી અને ભારતીય પુરુષ હોકી ટીમે જાપાનને હરાવી ત્રીજી વખત અંડર 18 એશિયા કપ જીત્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પીએમ આર્થિક સલાહકાર પરિષદના સભ્યો સાથે બેઠકની અધ્યક્ષતા કરી. પ્રધાનમંત્રીએ ઈએસીએ વૈશ્વિક ઉથલપાથલના સમયમાં ભારતના આર્થિક

0: ましょう。કેન્દ્રીય યુવા બાબતોને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું છે કે ભારતના યુવાનો દેશની સૌથી મોટી તાકાત છે અને 2047 સુધીમાં વિકસિત ભારતના સ્વપ્નને પૂર્ણ કરવામાં અગ્રણી ભૂમિકા ભજવશે. આજે નવી દિલ્હીમાં યુથ ફોર અ ડેવલપ્ડ ઇન્ડિયા માય ઇન્ડિયા યુથ કન્વેન્શનને સંબોધતા શ્રી માંડવિયાએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્ર નિર્માણમાં યુવાનોની સ્વૈચ્છિક યોગદાનની આકાંક્ષાઓ, વિચારો અને ભાવનાને શેર કરવા માટે દેશને આ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે.
1: देश का 65 पॉपुलेशन बिलो 35 है, यानी कि देश युवा देश है. ये देश की युवा की शक्ति को विकसित भारत के राह पर ले जाने के लिए संयोजने का काम नरेंद्र मोदी जी ने करा है.
0: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન સીબીએસઈએ માર્ક વેરિફિકેશન અને રી મૂલ્યાંકન માટે અરજીઓ સબમિટ કરવાની અંતિમ તારીખ 7 જૂન સુધી લંબાવી છે. સીબીએસઈએ સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ હવે આવતીકાલે મધ્યરાત્રી સુધી તેમની અરજીઓ સબમિટ કરી શકશે. અગાઉ અંતિમ તારીખ 6 જૂન હતી. સીબીએસઈએ તમામ પાત્ર વિદ્યાર્થીઓને વિસ્તૃત સમયમર્યાદાને ધ્યાનમાં રાખીને નિર્ધારિત સમયમર્યાદામાં અરજી પ્રક્રિયા પૂર્ણ કરવા અપીલ કરી છે. સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે જણાવ્યું હતું કે છેલ્લા 12 વર્ષમાં ભારતની સૌર ઉર્જા ક્ષમતા 2.8 ગીગાવોટથી વધીને 155 ગીગાવોટ થઈ છે. શ્રી શેખાવતે આજે એક સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું કે 40 લાખથી વધુ ઘરો સૌર ઉર્જાનો ઉપયોગ કરી રહ્યા છે. કૃષિ ક્ષેત્રમાં સૌર ઉર્જા ક્ષમતા બમણી થવી એ પ્રગતિ તેમજ પર્યાવરણીય સંરક્ષણનો પુરાવો છે. એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ દેશભરમાં હવાઈ મુસાફરો માટે કનેક્ટિવિટી મજબૂત કરવા માટે 2 ખાનગી કંપનીઓ સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે. આ કરારો ભારતના મુખ્ય એરપોર્ટ પર મુસાફરોને સીમલેસ, સસ્તું અને વિશ્વસનીય કેબ સેવાઓ પ્રદાન કરશે, જે તેમની મુસાફરીને વધુ અનુકૂળ અને આરામદાયક બનાવશે એમ ઓથોરિટીએ સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું. ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનીના લશ્કરી સલાહકાર મોહસેન રેઝાઈએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઇઝરાયેલથી સ્વતંત્ર રીતે નિર્ણયો લેવા, હોર્મુઝ સ્ટ્રેટની નાકાબંધી સમાપ્ત કરવા અને ઈરાનની જપ્ત કરાયેલી સંપત્તિઓને મુક્ત કરવા હાકલ કરી છે. એક ટેલિવિઝન ચેનલ સાથેની મુલાકાતમાં રેઝાઈએ કહ્યું કે બંને પક્ષો વચ્ચે વાટાઘાટો અટકી ગઈ છે અને ટ્રમ્પે આ મડાગાંઠ તોડવી જોઈએ. હોકીમાં ભારતીય પુરૂષ ટીમે આજે કાકા મેઘહારામાં ફાઇનલમાં યજમાન જાપાનને 4-1થી હરાવી ત્રીજી વખત અંડર 18 એશિયા કપ જીત્યો છે. ભારત માટે આશિષ પુટીએ હેટ્રિક કરી, જ્યારે કેપ્ટન કેતન કુશવાહાએ વિજેતા ટીમ સાથે બીજો ગોલ કર્યો હતો. અગાઉ ભારતીય મહિલા ટીમે દક્ષિણ કોરિયાને 3-0થી હરાવી કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BCCIએ ઇંગ્લેન્ડ અને આયર્લેન્ડ સામેની T20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. સૂર્યકુમાર યાદવના સ્થાને શ્રેયસ અય્યરને કેપ્ટન બનાવવામાં આવ્યા છે. તિલક વર્મા ઉપકેપ્ટન રહેશે. IPL 2026માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી વૈભવ સૂર્યવંશીને પહેલીવાર ટીમમાં સામેલ કરાયા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ PM આર્થિક સલાહકાર પરિષદની અધ્યક્ષતા કરી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે ભારત વિશ્વનું સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની રહી છે. કેન્દ્ર સરકારે ખાદ્ય તેલો માટે પ્રમાણભૂત પેકિંગ રજૂ કર્યા. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતના યુવાનોને દેશની સૌથી મોટી તાકાત ગણાવી અને ભારતીય પુરુષ હોકી ટીમે જાપાનને હરાવીને 3જી વખત અંડર 18 એશિયા કપ જીત્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર છે. આ પ્રસ્તુત છે કાર્યક્રમ ઝરોખા. ઝરોખા અંતર્ગત આપ સાંભળશો અમારા હવે પછી અને આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. સૌપ્રથમ અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખામાં ઝરોખા, તુરંત બાદ આપ સાંભળશો ચિત્રલોક. બરાબર 9 વાગે મુંબઈ કેન્દ્ર પરથી કાર્યક્રમ આપકે લીએ. 9:30 અમદાવાદથી પ્રસ્તુત કરીશું કાર્યક્રમ ફિલ્મ સંગીત. બરાબર 10 વાગે મુંબઈ કેન્દ્ર પરથી પ્રસ્તુત કરીશું કાર્યક્રમ છાયાગીત. અને 10:30 ઢલતી જાહેરાત અમારા મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત કરવામાં આવશે. આ હતી અમારી હવે પછી પ્રસાર

હવે પ્રસ્તુત કરીશું અમારા આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. આવતીકાલે 7 જૂન રવિવાર બરાબર 6:05 ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. અમૃતધારા પ્રસ્તુત કરીશું 6:30. શ્રી રામચરિત માનસ ગાન અમારા મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત થશે બરાબર 6:35. 6:45 સંગીત સરિતા અમારા મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત થશે. આ સાથે ભૂલે બિસરે ગીત પણ માણીશું બરાબર 7:00. 7:30 અમારા મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત થશે કાર્યક્રમ હમ હે રાહી પ્યાર કે.

8:15 ત્રિવેણી કાર્યક્રમ અમારા મુંબઈ કેન્દ્ર પરથી અને સાથે સાથે ચિત્રલોક પણ બરાબર 8:30 અમારા મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત કરવામાં આવશે. આજ કી ફનકાર 9:30 ગુજરાતી ગીતો પ્રસ્તુત કરીશું બરાબર 10:02. આ સાથે જ ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમ 10:30. 11:02 દિલસે કાર્યક્રમ જેમાં થીમ આધારિત ગીતો માણીશું. 11:30 તરન્નુમ જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ.

યાદો કી મહેફિલ બરાબર 12 વાગ્યાની 5 મિનિટે અમારા મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત થશે. આ સાથે જ બરાબર 1 વાગે સુરીલા સફર મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત કરીશું. બરાબર 2 વાગે ત્રિવેણી કાર્યક્રમ ગુજરાતી ગીતો 2 વાગ્યાની 35 મિનિટે. મનચાહી ગીત મુંબઈ કેન્દ્ર પરથી 3 વાગે નાટ્ય તરંગ, જેમાં ડ્રામા પ્રસ્તુત કરીશું અમારા મુંબઈ કેન્દ્ર પરથી બરાબર 3 વાગ્યાની 30 મિનિટે. પિટારા બોમ્બે ટોકીઝ બરાબર 4 વાગે સાંભળીશું. અમારી સાંજની સભામાં બરાબર 5 વાગે હિન્દી ફિલ્મી ગીતો સરગમ કાર્યક્રમ, 5 વાગ્યાની 30 મિનિટે ગુજરાતી ફિલ્મી અને ગેરફિલ્મી ગીતો, 5 વાગ્યાની 30 મિનિટે સુરીલા સફર હિન્દી રેટ્રો ગીતોનો કાર્યક્રમ બરાબર 6 વાગે. બરાબર 7 વાગે અમારા મુંબઈ કેન્દ્ર પરથી વિશેષ જયમાલા કાર્યક્રમ. આ સાથે 6 વાગ્યાની 30 મિનિટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 પર પ્રોફેસર સોનલ પંડ્યા અને ત્રિલોક સંઘાણીની ચર્ચા. 7 વાગે ને 45 મિનિટે રજૂ થશે એક ગુજરાતી ગીત.

હવામહેલ પ્રસ્તુત કરીશું બરાબર 8 વાગે અમારા મુંબઈ કેન્દ્ર પરથી. ઝરૂખા અને ચિત્રલોક પ્રસ્તુત કરીશું 8 વાગે 15 મિનિટે. આપકે લીએ અમારા મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત થશે બરાબર 9 વાગે. 10 વાગે મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત કરીશું કાર્યક્રમ છાયા ગીત અને 10 વાગે 30 મિનિટે ઢલતી જાય રાત અમારા મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત થશે. આ હતી અમારી આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. આ સાથે સમયાંતરે દેશ વિદેશના સમાચારો રજૂ કરતા રહેશું. હવે પ્રસ્તુત છે કાર્યક્રમ ચિત્રલોક.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે કાર્યક્રમ હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક. સૌપ્રથમ ગીત સાંભળીશું ફિલ્મ જબ વી મેટનું. સ્વર છે ઉસ્તાદ રશીદ ખાન, સંગીત સંદેશ શાંડિલ્ય, શબ્દો ઈશાદ કામિત.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: હવે પછીનું જે ગીત આવી રહ્યું છે તે છે ફિલ્મ ભાગ મિલ્ખા ભાગનું. સ્વર છે શંકર એહસાન લોય, શ્રેયા ઘોષાલ, જાવેદ બશીર, સંગીત શંકર જયકિશન અને શબ્દો પ્રસન્ન જોશી.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: હવે માણીશું ફિલ્મ રંગ દે બસંતીનું આ ગીત. સ્વર લતા મંગેશકર અને એ આર રહેમાન, શબ્દ પ્રસન્ન જોશી.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

આ સાથે જ ચિત્રલોક કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું છે. બરાબર 8:45 મિનિટે સાંભળીશું અમારા દિલ્હી કેન્દ્ર પરથી સમાચાર સંધ્યા.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. મારી સ્ટુડિયોની ઘડિયાળમાં બરાબર 9:30 થઈ છે. સમય થયો છે કાર્યક્રમ ફિલ્મ સંગીતનો. સૌપ્રથમ ગીત સાંભળીશું તુફાન ઓર દિયાનું, જે સ્વર સામર્ગની લતા મંગેશકરના કંઠે ગવાયેલું છે. સંગીતકાર વસંત દેસાઈના મધુર સંગીતમાં ગીત પિયાતે કહાં ગયો, જે રાગ આસાવરી પર આધારિત છે.

શ્રોતા મિત્રો, ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં આપણે જુદા જુદા રાગ ઉપર આધારિત ગીતો સાંભળીશું. આ પછીનું ગીત સાંભળીશું ફિલ્મ અનામિકાનું. સંગીત આપ્યું છે આર ડી બર્મન, ગાયક કિશોર કુમાર અને શબ્દો મજરૂહ સુલતાનપુરી. આ ગીત રાગ કિરવાણી પર આધારિત છે.

હવે પછીનું ગીત આવી રહ્યું છે જે ખૂબ જ એક ચંચળ રાગ જે ખમાજ પર આધારિત છે. આ ગીતમાં ભગવાન શ્રી કૃષ્ણની બાળ લીલાનું વર્ણન કર્યું છે. સંગીતથી બદ્ધ કરેલું છે આર ડી બર્મન, લતાજીના કંઠે ગવાયેલું. ફિલ્મ અમર પ્રેમનું આ ગીત

ફિલ્મ મુઘલે આઝમનું આ ગીત જેણે ગાયું છે લતાજીએ, સંગીત નૌશાદ સાહેબે આપેલું છે, જે મિશ્ર ગારા રાગની રચના છે. જો કે આ ગીતમાં મુખ્ય આધાર રાગ ગારાનો જ છે. આ ગીતને નૃત્ય ગીત પણ કહે છે. વચ્ચે ખટકા, મુરકી અને નાની નાની તાનોને ખૂબ સુરતીથી પ્રયોગ કરવામાં આવ્યો છે. ચાલો માણીએ આ ગીત.

હવે માણીશું રાગ ચારુકેશી પર આધારિત એક ગીત. ચારુકેશી રાગ એ દક્ષિણ ભારતીય કર્ણાટક સંગીતમાંથી હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં અપનાવવામાં આવેલો એક મધુર રાગ છે. આ ગીતમાં જેણે સંગીત આપ્યું છે એ છે કલ્યાણજી આનંદજી, ગીતકાર શમીમ જયપુરી, ગાયક મોહમ્મદ રફી. માણીશું ફિલ્મ રાઝનું આ ગીત.

હવે પછીનું જે ગીત આવી રહ્યું છે તે છે રાગ ભૂપ કલ્યાણ, એટલે કે શુદ્ધ કલ્યાણ. હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતનો આ એક લોકપ્રિય અને મધુર રાગ છે. રાગમાં આરોહમાં ભૂપાલીના સ્વરો અને ઉતરતા ક્રમમાં એટલે કે અવરોહમાં યમન કલ્યાણના સ્વરોનું મિશ્રણ જોવા મળે છે. શાસ્ત્રીયતાની દ્રષ્ટિએ શરૂથી અંત સુધી આ ગીતમાં રાગની શુદ્ધતાનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવેલ છે. ફિલ્મ ચોરી ચોરીનું આ ગીત, સંગીત શંકર જયકિશન, ગીતકાર હસરત જયપુરી. માણીશું લતા મંગેશકરના સ્વરમાં આ રચના.

ફિલ્મ સંગીત કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિમાં માણીશું ફિલ્મ જબ જબ ફૂલ ખીલેનું આ ગીત, જેના શબ્દો આનંદ બક્ષીએ બહુ સુંદર રીતે લખ્યા છે. કલ્યાણજીને આનંદજીના મધુર સંગીતે આ ગીતને અમર કરી દીધું છે. સાંભળીશું મોહમ્મદ રફીના અવાજમાં આ કૃતિ.

0: શ્રોતા મિત્રો, આજે અંતિમ ગીત સાંભળી રહ્યા હતા તે રાગ ચારુકેશી પર આધારિત હતું. આ સાથે જ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 10 વાગશે હવે પ્રસ્તુત છે અમારા મુંબઈ કેન્દ્ર પરથી કાર્યક્રમ છાયા ગીત.
1: યે વિવિધ ભારતી હૈ રાષ્ટ્રીય સેવા દેશ કી સુરીલી ધડકન. થોડી હી દેર મેં આપ સુનેંગે કાર્યક્રમ છાયા ગીત.
2: કાર્યક્રમ કે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.